નમસ્કાર. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 અને 16 સેકન્ડ્સ થઈ છે. આજે સોમવાર, તારીખ 27 જુલાઈ 2026, શ્રાવણ દિનાંક 5, શક સંવત 1948. આજના દિવસની પ્રસારણ યાત્રાની શરૂઆત શરણાઈના મંગલ સ્વરથી કરીએ.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. હવે સાંભળીએ સમૂહ સ્વરોમાં દયારામની રચના.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

ભગવાનભાઈ જાલુના સ્વરમાં હમણાં જ આપે આ ભજન સાંભળ્યું, અને હવે સાંભળીએ ગોવિંદરામ ગોંડલિયાનો સ્વર. રચના છે કાઝી મોહમ્મદ શાહની.

0: શેતશી દેવશી મહેશ્વરીના સ્વરમાં હમણાં જ આપણે કડવા ભગતની રચના સાંભળી અને આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. આજની કૃષિ માહિતીનો વિષય છે વાયરસથી થતા પશુ રોગો, જેનું પઠન કરી રહ્યા છે સીડી કરમશિયાણી.
1: મિત્રો અને પશુપાલક ભાઈઓ, ભારત દેશ એ એક ખેતી પ્રધાન દેશ છે અને દેશના મોટાભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરીને આર્થિક રીતે પગભર બને છે. જો પશુપાલનના વ્યવસાયમાં પશુઓમાં થતા રોગોની યોગ્ય તકેદારી ન લેવામાં આવે તો તેનાથી બહુ જ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તો આજે પશુમાં થતા પ્રાથમિક રોગની વાત કરીએ તો મિત્રો, અગાઉ આપણે કૃષિ માહિતીમાં પશુઓમાં બેક્ટેરિયાથી, વાયરસથી અને ચાયાપચાના રોગની વાતોમાં બેક્ટેરિયાથી થતા રોગોની વિગતે વાત કરી હતી. તો આજે આ ત્રણ પ્રકારથી થતા રોગો, જેમાં બેક્ટેરિયાથી થતા રોગો, વાયરસથી થતા રોગો અને ચાયાપચાના રોગોમાં આજે આપણે વાયરસથી થતા રોગોની વિશેષ વાતો પશુપાલક ભાઈઓને, ખેડૂત મિત્રોને આપીશું. તો વાયરસથી થતા રોગોમાં ખરવા મુવાસા, MFD, ખરવાના ટૂંકા નામે ઓળખાતા આ રોગ વાયરસથી થાય છે. આ રોગથી જાનવર મરતું નથી, પરંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. પશુની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. બળદની કામ કરવાની શક્તિ તેમજ ગાય ભેંસની દૂધ ઉત્પાદન શક્તિ ઘટે છે. આ રોગના લક્ષણની વાત કરીએ તો મિત્રો, પશુને તાવ ચડે.

0: છે, મોઢામાંથી ખૂબ લાળ પડે છે, જીભ તાળવા તથા મોઢામોઢ હોઠના અંદરના ભાગે ફોલ્લા પડે છે, જે ફૂટતા ચાંદા પડે છે, પગની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડે છે. દૂધાળા પશુનું દૂધ 25-60% સુધી ઘટી જાય છે. આ રોગના ઉપાયની વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે જૂન જુલાઈ માસમાં અને નવેમ્બર ડિસેમ્બરમાં રસી મુકાવી જોઈએ. આ રોગના જંતુઓનો નાશ કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ તથા સાઇટ્રિક એસિડ જેવા રસાયણ ઉપયોગમાં લેવા જોઈએ. રોગિષ્ટ પશુને અલગ બાંધવા, મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો તથા વાડાની જંતુનાશક દવાથી સફાઈ રાખવી, ઉપરાંત તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા અલાયદી રાખવી, પશુના મો તથા પગની ખરી પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણથી સાફ કરવી, એક્રેલિન તથા હિમેક્સ મલમ કે ટર્પેન્ટાઇન તેલથી ડ્રેસિંગ કરવું જોઈએ. રોગિષ્ટ પશુઓની અવરજવર નિયંત્રિત કરવી જેથી રોગચાળો ફેલાતો અટકે છે. ત્યારબાદ પીપીઆરની વાત કરીએ તો આ રોગ મોટેભાગે ઘેટા બકરામાં થતો રોગ છે, જે ગંભીર છે પરંતુ સર્વસામાન્ય પણ છે. લક્ષણની વાત કરીએ આ રોગની તો આંખ અને નાકમાંથી પ્રવાહી જરે, મોઢામાં ચાંદા પડે, દુર્ગંધ મારતા ઝાડા થાય, ત્યારે તાવ આવે, ઘેટું એકદમ સુસ્ત થઈ જાય, મરણ પણ પામે અને ગાભણ ઘેટી તરવાઈ જાય. ઉપાયની વાત કરીએ તો મિત્રો આ રોગના ઉપાયમાં પીપીના દ્રાવણથી મોઢું ધોવું, ત્યારબાદ સામાન્ય રોગોમાં આંતરપરોપજીવી કૃમિથી થતા રોગો, જેમાં પશુના શરીરમાં આંતરપરોપજીવી એવા કૃમિની હાજરીની પશુ સ્વાસ્થ્ય પર અસર પડ્યા વિના રહેતી નથી. શિયાળાની શરૂઆતમાં આ રોગ દરેક પશુમાં જોવા મળે છે. કૃમિ એ પશુધનનો છૂપો શત્રુ છે, જે પશુઓને ધીમે ધીમે નાશ તરફ લઈ જાય છે. ગોળ કૃમિ, યકૃત કૃમિ, પટ્ટી કૃમિ, રજ્જુ કૃમિ અને નાના કરમિયા જેવા વિવિધ પ્રકારના કૃમિ વિવિધ પ્રકારના પશુના શરીરમાં પાંગરે છે. લક્ષણની વાત કરીએ તો પશુને પેટમાં ચૂંક આવે, વિકાસ રૂંધાય, પાચન શક્તિ નબળી પડે, પાતળા ચીકણા દુર્ગંધ મારતા કાળાશ પડતા ઝાડા થાય, લોહી પાતળું થાય, શરીર ફીક્કું પડે, જડબા નીચે પ્રવાહી ભરાય, વજન ઘટી જાય, દૂધ ઉત્પાદન શક્તિ ઘટી જાય. હવે આ રોગના ઉપાયની વાત કરીએ તો મિત્રો ચોમાસા પહેલાં તથા શિયાળાની શરૂઆત દરમિયાન નદી તળાવ કિનારાનું ઘાસ ઢોરને ચરવા દેવું નહીં. આ ઉપરાંત બચ્ચાને પ્રથમ 10 દિવસે, 3 માસ, 6 માસ તથા 12 માસની ઉંમરે દવા પીવડાવવી. પશુઓને દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી કૃમિનાશક દવા પીવડાવવી. કૃમિનાશક દવાનો ઉપયોગ પશુ ચિકિત્સા અધિકારીના માર્ગદર્શન હેઠળ જ કરવો. ત્યારબાદ વાયરસથી થતા રોગમાં આફરો એક આવો જ રોગ છે. આફરો લીલો ચારો એટલે કે રંજકા જેવા લીલાચારા ખાધા બાદ આફરો એકાએક ચડે છે. લક્ષણની વાત કરીએ તો ડાબું પડખું અથવા પેટનો આખો ભાગ ફૂલી જાય છે, પશુ અવારનવાર ઉઠબેસ કરે છે, પાછલા પગથી પેટ પર લાત મારવાનો પ્રયત્ન કરે છે, અનેક વખત જીભ બહાર નીકળી જાય છે, શ્વાસોચ્છ્વાસની ગતિ વધારે હોવાથી મોં ખુલ્લું રાખીને શ્વાસ લે છે. આવા પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. ઉપાયની વાત કરીએ તો મિત્રો 500 ગ્રામથી 1 કિલોગ્રામ મીઠું તેલ પીવડાવું, તેલમાં 20-30 ml ટર્પેન્ટાઇન ઓઇલ નાખવું, વિલાયતી મીઠું 400-500 ગ્રામ પાણીમાં ઉગાડીને પાવું, જેથી જુલાબ થશે અને પશુને રાહત થશે. સાઇમેથિકોન જેવી દવાઓ પીવડાવવાથી ફીણ અને પરપોટાનો નાશ થતા પેટમાં ભરાયેલો વાયુ છૂટો પડશે. આહારમાં પ્રોટીન સાથે રેસાવાળો ચારો યોગ્ય પ્રમાણમાં આપવો. આ રીતે વાયરસથી થતા રોગોના લક્ષણો જાણી, રોગને ઓળખી અને તેની યોગ્ય સમયે સારવાર કરવાથી પશુને વાયરસથી થતા રોગોમાંથી બચાવી શકાય છે.
1: હમણાં જ આપ કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વાયરસથી થતા પશુ રોગો. પઠન કર્યું સીડી કરમશ્યાણીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો રામચરિત માનસ કાન. કલાકારો છે સુરેશ વાડકર અને ઉત્તરા ખેલકર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી. સમાચાર વિગતવાર. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી, જેમાં ફાસ્ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. બંને મંત્રીઓએ સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી પાણીના ત્વરિત નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી. તો ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા માર્ગોને વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રસ્તાઓની મરામતની કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીનગર જોની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર BM પટેલે પાટણના રાધનપુરની મુલાકાત લઈ ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમદાવાદના બાવળામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે રાજ્યના કેટલાક સ્થળોએ પણ સામાન્ય વરસાદ થયો હોવાના અહેવાલ છે. તો મહેસાણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમનો જળસંગ્રહ વધીને 46.45% થયો છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 2 દિવસ માટે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જોકે હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
1: एक सिस्टम जो है बना हुआ है वेल मार्क लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग ओडिशा एंड वेस्ट बंगाल कोस्ट में, वो जो है गुजरात की तरफ मूव कर रहा है और उसकी संभावना जो है 30 के आसपास जो है गुजरात में पहुंचने की है, जिससे जो है गुजरात के कई हिस्सों में जो है भारी से अत्यधिक भारी वर्षा की संभावना है. इसमें छोटा उदयपुर, भरूच, सूरत, नर्मदा, तापी, नौसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, कडाम डिस्ट्रिक्ट शामिल है.
0: વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ વહીવટીતંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 150થી વધુ સર્વે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં 5,383 વ્યક્તિઓને 21,81,000ની કેશ ડોલ સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને 1 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. તો 4 મૃતકોના પરિવારજનોને 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના 8 મૃતકોના પરિવારોને સહાય ચૂકવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. રાજ્યમાં ચોમાસાનો 52% કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યના ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવાઈ છે. જ્યાં વરસાદ થંભી ગયો છે ત્યાં ધરતીપુત્રો દ્વારા ડાંગરની વાવણી શરૂ કરી દેવાય છે. આ વખતે પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોમાં વાવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિકસિત વાયબ્રેટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત દીવના વણાકબારાની નિકિતા સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી. દીવના સેવાભવન ખાતે માય ભારતના સ્વયંસેવકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં વણાકબારાની નિકિતા સોલંકીએ તેના અનુભવો અને ભારતના વિકાસમાં તેમની ભૂમિકા અંગે વાતચીત કરી.
2: માય ભારત દ્વારા વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં જવાનો મોકો મળ્યો અને ત્યાંથી મને આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સર સાથે વાતચીત કરવાનો અને ત્યાં સીમાંત ગામોનો અનુભવ શેર કરવાનો મોકો મળ્યો. એટલા 400 વિદ્યાર્થી માટે બોલવાનો મોકો આપ્યો, વાતચીત કરવાનો મોકો આપ્યો. પ્રધાનમંત્રીજીનો આભાર માનું છું કે તેઓએ આ અવસર મને આપ્યો.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની પ્રવેશ સમિતિએ સરકારી અનુદાનિત ખાનગી ઇજનેરી કોલેજોની કુલ 4312 બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 1317 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે. આ પ્રવેશ ફાળવણીમાં સરકારી કોલેજોમાં 749માંથી 494, અનુદાનિત કોલેજોમાં 429માંથી 200 તેમજ ખાનગી કોલેજોની કુલ 2888 બેઠકો સામે 620 જેટલી બેઠકો પર ફાળવણી કરાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12મી લેખિત પૂરક પરીક્ષા આવતીકાલના રોજ યોજાશે. આ પરીક્ષા દરમિયાન 29મી જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને રસ્તા ઉપર ભરાયેલા પાણીને કારણે અનેક વાહનોની નંબર પ્લેટો વાહનોમાંથી નીકળીને માર્ગો ઉપર પડી ગઈ હતી. નાગરિકોની આ સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. ટ્રાફિક વિભાગની સૂચના અનુસાર વર્ષા ઋતુમાં જો વાહનની નંબર પ્લેટ ગુમ થઈ જાય તો માલિકે તુરંત જ પાસેના ટ્રાફિક પોલીસ મથકનો સંપર્ક સાધવો અનિવાર્ય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો પર નિયંત્રણ મેળવવા અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં સઘન ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળો અટકાવવા માટેના નિવારક પગલાંના ભાગરૂપે અલગ અલગ વોર્ડમાં હેલ્થ વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી ફોગિંગ કરી રહી છે. અરવલ્લીના મોડાસામાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે જિલ્લા સરહદ પર રાજેન્દ્રનગર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું. જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન આ ચોકી કાર્યરત થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુનાખોરી પણ વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાશે તેમ SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
3: અરવલ્લી જિલ્લામાં જે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે રાજેન્દ્રનગર ચોકડી, ત્યાં આજુબાજુના લોકો, ગામ લોકો, બાજુના બીજા વેપારીઓ એમના સહયોગ ચાલુ કરી છે. કેમ કે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે એટલે ભવિષ્યમાં અહીંયા અમારું પ્લાનિંગ છે CCTV પણ એડ કરીએ. હાઈવે ઉપરની ચોકી છે અને ગુનાખોરીના નિયંત્રણ માટે આ ચોકી અમને ખૂબ ઉપયોગી થશે.
0: નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ છે. 5 બસોનું લોકાર્પણ કરતા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ પ્રસંગે બોલતા નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું, આ બસોને કારણે લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવર જવરમાં સરળતા રહેશે.
4: એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ મિની બસો આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના આમલેથા ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, શુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદન.
0: ક્રિકેટમાં ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 રાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા, જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 49 બોલમાં 81 રન, જ્યારે ઈશાન કિશને 26 બોલમાં 29 રન બનાવ્યા. ભારતના 193 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 157 રન જ બનાવી શક્યું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 ગાંધીનગરમાં રમાઈ રહી છે. આણંદ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની ટીમોનો જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ થયો છે. આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત કરીએ સમૂહ સ્વરોમાં પ્રસ્તુત કબીર સાહેબની રચનાથી.

0: ચંદનદાસના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા વંદના કાર્યક્રમની અંતિમ રચના, અને આ સાથે જ ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે CRPF સ્થાપના દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ.
1: ભારતના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFનો સ્થાપના દિવસ દર વર્ષે 27 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દળની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ બ્રિટિશ શાસન દરમિયાન ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ તરીકે કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ રજવાડાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ 28 ડિસેમ્બર 1949ના રોજ CRPF અધિનિયમ અમલમાં આવ્યો અને આ દળને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નામ આપવામાં આવ્યું. ત્યારથી તે દેશની આંતરિક સુરક્ષા માટે કાર્યરત એક મહત્વપૂર્ણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ તરીકે સેવા આપી રહ્યું છે. CRPFનું મુખ્ય કાર્ય દેશની આંતરિક સુરક્ષા જાળવવું, આતંકવાદ અને નક્સલવાદ સામે લડવું, રમખાણો અને સામાજિક અશાંતિ દરમિયાન શાંતિ સ્થાપિત કરવી, ચૂંટણી દરમિયાન સુરક્ષા પૂરી પાડવી તેમજ કુદરતી આપત્તિના સમયમાં રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપવાનો છે. આજે CRPFમાં લગભગ 247 બટાલિયન કાર્યરત છે અને 3 લાખથી વધુ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. આ દળનું નેતૃત્વ ડિરેક્ટર જનરલ કરે છે અને તેમની મદદ માટે વિવિધ ઉચ્ચ અધિકારીઓ નિયુક્ત હોય છે. ભારતના એકીકરણમાં પણ CRPFએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ દળે જૂનાગઢ સહિત અનેક રજવાડાઓને ભારતીય સંઘમાં જોડવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ભુજ, ચંબલ અને અન્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ આ દળની કામગીરી પ્રશંસનીય રહી હતી. 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં CRPFના 10 જવાનો શહીદ થયા હતા. તેમના બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે 21 ઓક્ટોબરને સમગ્ર ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઘટના ભારતીય પોલીસ દળના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. 1962ના ભારત ચીન યુદ્ધ તેમજ 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધોમાં પણ CRPFએ ભારતીય સેનાની સાથે ખભે ખભા મિલાવીને દેશની સુરક્ષા માટે બહાદુરીપૂર્વક સેવા આપી હતી. ઉપરાંત જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વના રાજ્યો અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં પણ આ દળ સતત મહત્વપૂર્ણ કામગીરી બજાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન અંતર્ગત શ્રીલંકા, હૈતી, નામિબિયા અને સોમાલિયા જેવા દેશોમાં પણ CRPFના જવાનોએ પોતાની ફરજ નિભાવી છે. CRPFના કેટલાક વિશેષ એકમો છે. રેપિડ એક્શન ફોર્સ, જે રમખાણો અને આપત્તિ જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે જાણીતી છે. કોબ્રા દળ નક્સલવાદ અને વિશેષ તાલીમ પ્રાપ્ત કમાન્ડો એકમ છે, જ્યારે સ્પેશિયલ ડ્યુટી ગ્રુપ વડાપ્રધાન સહિત અતિ મહત્વના વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડે છે. CRPFના જવાનોને હથિયારોની તાલીમ, શારીરિક તાલીમ અને આંતરિક સુરક્ષા સંબંધિત વિવિધ કાર્યોની તાલીમ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે CRPFના જવાનો મોટા પાયે ઓપરેશન ચલાવવામાં માહિર છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રો અને સાધનો ચલાવવામાં પણ નિષ્ણાત છે. CRPFના જવાનો દેશના દરેક ખૂણે મુશ્કેલ પરિસ્થિતિમાં ફરજ બજાવે છે. તેઓ પોતાની બહાદુરી, શિસ્ત, નિષ્ઠા અને દેશપ્રેમ માટે જાણીતા છે. અનેક જવાનોએ દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. તેથી CRPF સ્થાપના દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ દેશની સેવા માટે સમર્પિત આ બહાદુર જવાનોના ત્યાગ અને સમર્પણને યાદ કરીને તેમને સન્માન આપવાનો દિવસ છે. દેશના નાગરિક તરીકે આપણે તેમની સેવાઓ માટે ગૌરવ અનુભવવું જોઈએ અને રાષ્ટ્ર પ્રતિ આપણી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ કરવો જોઈએ.
0: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો CRPF સ્થાપના દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારક વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી, જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ટાસ્કફોર્સ પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણોના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની પરીક્ષા પ્રણાલી વિશ્વસનીય, પારદર્શી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોવી જોઈએ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. પદભાર ગ્રહણ કર્યા પછી તેમણે વિવિધ યોજનાઓ અને મુખ્ય કાર્યક્રમોના અમલીકરણનું આકલન કરવા માટે શિક્ષણ મંત્રાલયની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં શ્રી જોશીએ આ જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં વીતેલા બે દિવસમાં કુલ સરેરાશનો 16% વરસાદ પડ્યો છે. આમ છતાં વર્તમાન સમયે જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 48% ઓછો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગના સત્તાવાર આંકડા પરથી જણાવાયું છે. મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી જિલ્લામાં વરસાદની ઘટ 80%થી ઉપર હતી, જે ઘટીને 50% નીચે પહોંચી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અપાયેલી સત્તાવાર આંકડાકીય વિગત અનુસાર જિલ્લામાં અત્યાર સુધી સામાન્ય રીતે 170 મિલીમીટર વરસાદ પડવો જોઈએ, તેની સામે આ વર્ષે અત્યાર સુધી 87 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે 48%ની ઘટ દર્શાવે છે. રાજ્યમાં ઓછો વરસાદ પડ્યો હોય તેવા જિલ્લાઓમાં કચ્છ અગાઉ અગ્રસ્થાને હતું, પણ બે દિવસના ધીમીધારના સાર્વત્રિક વરસાદને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ કરતાં કચ્છમાં વરસાદની ઘટ ઓછી જોવા મળી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પહોંચતું કરવા માટે એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાયા છે. આ વર્ષે નવા 5 એક્સટેન્શન સેન્ટરો ઉમેરી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળે તે હેતુથી ગોરેવાલી માધ્યમિક શાળામાં એક્સટેન્શન સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. જિલ્લામાં ગઈકાલે રાપર સહિત તાલુકાના પ્રાંથણ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો હતો. રાપરમાં સવારે વરાપ નીકળ્યા બાદ બપોરે 3:30 વાગ્યા બાદ વાતાવરણ પલટાયું હતું, જે સાંજ સુધી ઝરમર રૂપે હતું અને વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. પ્રાંથણના રાસાજી, ગઢડા, વ્રજવાણી, દેશલપર સહિતના નાગપુર, લોદરાણી, શિરાવાંડ, જાટાવાડ, મવાણા, બેલા, આણંદપર ગામોમાં 1-2 ઇંચ જેવો વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જિલ્લાના અન્ય વિસ્તારોમાં ગઈકાલે વરસાદમાં વિરામ રહ્યો હતો. ગાંધીધામમાં નર્મદાની પાણીની પાઇપલાઇન પસાર કરવા માટે આજથી 3 દિવસ સુધી સતત વ્યસ્ત એવું હવાઈ મથક રોડ ઉપર આવેલું રાજવી ફાટક રાત્રિના સમયે બંધ રહેશે. ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત સહિતની જોગવાઈ રાખવામાં આવી છે. પાણીની પાઇપલાઇન નાખવાનું કામ રેલવેના IW વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે, જેથી આ સમયગાળા દરમિયાન રાજવી ફાટક બંધ રહેશે. ભારતે ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવી 3 મેચ જીતી શ્રેણીમાં સંપૂર્ણ વિજય મેળવ્યો છે. હરારે ખાતેની અંતિમ મેચમાં ભારતે 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા, જેમાં વૈભવ સૂર્યવંશીના 81 રન મુખ્ય હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 7 વિકેટના ભોગે 157 રન કરી શકી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સંરક્ષણ નિકાસ, રાજકીય સહયોગ અને મિત્ર દેશો સાથેના સહયોગમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસના બહાદુર સૈનિકોને યાદ કરતા તેમણે કહ્યું કે આ દિવસ દેશવાસીઓને આપણા બહાદુર સૈનિકોની અસાધારણ બહાદુરીની યાદ અપાવે છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી ગીરના જંગલોમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારણા અંગે 6 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા. યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી હતી, જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ટેકનોલોજી નિષ્ણાંત નંદન નીલેગણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સની પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણોના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવાશે.
2: લેકિન હમે ભવિષ્ય કે લિયે સોચના હૈ. હમારી પરીક્ષા પદ્ધતિ ટ્રાન્સપરન્ટ હો, હમારી પરીક્ષા પદ્ધતિ મેં સબસે જ્યાદા ટેકનોલોજી કા ઉપયોગ હો. ઇન સારી બાતો કો ધ્યાન મેં રખતે હુએ વિશ્વ પ્રસિદ્ધ ટેકનોલોજી એક્સપર્ટ શ્રીમાન નંદન નીલેકણી જી કે નેતૃત્વ મેં એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાને કા નિર્ણય કિયા હૈ, જો એક્ઝામિનેશન રિફોર્મ કી તરફ ફોકસ કરેગા ઓર જલ્દ સે જલ્દ આને વાલી પરીક્ષાઓ કી વિશ્વસનીયતા કો સુનિશ્ચિત કરને કા કામ इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा.
1: દિલ્હી સરકારે દિલ્હી મહિલા આયોગ અને દિલ્હી લઘુમતી આયોગની રચના કરી છે. લતા ગુપ્તાને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શ્યામવાલા માલતી વર્મા, લતા સોઢી, સનિકા શર્માજા અને રેણુ ભલ્લાને સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે. નિર્મળ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે, જ્યારે કુલદીપસિંહ અને મોહમ્મદ હારૂનને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ મહિલાઓના અધિકારોનું રક્ષણ વધારવા, તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, લઘુમતી સમુદાયના કલ્યાણને સુનિશ્ચિત કરવા અને તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો છે. હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. તો દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરલમ, માહે, પંજાબ, વિદર્ભ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવી દીધા છે, જેનાથી લગભગ 2 અઠવાડિયાના લશ્કરી તણાવ પછી વચગાળાના યુદ્ધ વિરામ પર વાટાઘાટો ફરી શરૂ થવાની આશા જાગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઇકલ વોલ્ટેઝે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાજદ્વારી વાટાઘાટોને મંજૂરી આપી રહ્યા છે અને ઓમાન, ઈરાન અને અન્ય વાટાઘાટકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ સ્તરે વાતચીત કરી રહ્યા છે. ઈરાની લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેરાને જવાબી કાર્યવાહીમાં પ્રદેશમાં હુમલાઓ બંધ કરી દીધા છે. પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે અમેરિકાએ તેના અભિયાનને બંધ કર્યા બાદ છેલ્લી 2 રાત્રિએ કોઈ હુમલા થયા નથી. દરમિયાન ઈરાન અને ઓમાને હોર્મુઝ સમુદ્રધુનીના સંચાલન પર તહેરાનમાં ટેકનિકલ વાટાઘાટો કરી છે. વધુમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ પ્રાદેશિક પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાટાઘાટો માટે આવતીકાલે વોશિંગ્ટનમાં ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત રીતે અન્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ઝડપથી ફેલાતી આગને બુઝાવવા માટે અગ્નિશામકો સંઘર્ષ કરી રહ્યા છે. ફ્રાન્સમાં ઐતિહાસિક શહેર બોર્ડોની બહારના વિસ્તાર તરફ આગળ આગ વધી રહી છે, ત્યારે 2,20,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. એટલાન્ટિક કિનારા પર આવેલા કેપ ફેરિક દ્વીપકલ્પ પર આગના કારણે ભારે વિનાશ થયો છે અને શહેરની લગભગ 15 કિલોમીટર સુધી ફેલાઈ ગઈ છે. બોર્ડોના મેયર થોમસ કેજીનાવે જણાવ્યું હતું કે શહેર ખાલી કરાવવાની કોઈ તાત્કાલિક યોજના નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્સ ન્યુઝેઝે જણાવ્યું હતું કે આગ હજુ પણ નિયંત્રણ બહાર છે અને બોર્ડો મહાનગર વિસ્તાર તરફ આગળ વધી રહી છે. સ્પેનમાં 75,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 30,000 લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝે મેડ્રિડ અને ટોલેડોના આગગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જંગલની આગથી પ્રભાવિત 3 મધ્ય પ્રાંતોમાંથી

0: ક્લીનશે કર્યું છે. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 157 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી મયંક યાદવે 3 અને યશ ઠાકુરે 2 વિકેટ ઝડપી હતી, તો વૈભવ સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન બનાવ્યા હતા. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં 2 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારતનો આ સ્પર્ધામાં પ્રથમ સુવર્ણચંદ્રક છે.
1: મેં બહુ જ્યાદા ખુશ હું કે એ તીસરા ગોલ્ડ મેડલ દે પાઈ હું ઇન્ડિયા કે લીએ ઓર ઇસ બાર મેડલ દે તો પાઉંગી. ઇસ બાર સોચ રહા થા કે પૂરા ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ટીમ કો અચ્છા પરફોર્મન્સ દેને કે લીએ મેરા થર્ડ ગોલ હૈ ઓર મેરા ફોર્થ મેડલ હૈ કોમનવેલ્થ ગેમ્સ કા. ઇસસે ઓર જ્યાદા ખુશી ક્યા હો સકતા હૈ.
0: ચાનુએ મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં 190 કિલોગ્રામ રેકોર્ડ બ્રેક વજન ઉપાડી શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજા મુત્તુપડીએ પુરુષોની 65 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે, તો ભારતના બીજા વેઇટ લિફ્ટર ચાનમ ઋષભકાંત સિંહે પણ પુરુષોની 60 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચનાના સમાચાર વિવિધ અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, પેપર ફૂટતા રોકવાની જવાબદારી નંદલ નીલકણીને સોંપાય. સંદેશ લખે છે, પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચના મોદી. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, રીલને બદલી રાજનીતિ, અબ આઈટી નહીં ઇન્સ્ટાગ્રામ સેલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા, યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી 1 વાગે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આજે સવારે 8:32 આપ સાંભળશો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. કાર્યક્રમ પ્રસ્તુત કરશે વિષ્ણુ કૌર. કાર્યક્રમનો વિષય રહેશે ગીતા આય ગંગોત્રી. 8:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. બરાબર 9 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. 9:32 સંતવાણી રજૂ કરીશું. 10 આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે છે ભારતના ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા KS ચિત્રાનો જન્મદિવસ. તો આજના મનોરંજન કાર્યક્રમમાં તેમના સ્વરમાં પ્રસ્તુત કેટલાક ગીતો આપ સાંભળી શકશો. 10:45 લોકસંગીત રજૂ કરીશું. અગિયાર વાગ્યાથી અમારા કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે, જેમાં 12:02 આપ સાંભળશો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી ખાસ ફોજી જવાનો માટે. અને 2:40 ફરી એકવાર ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. બીજી સભાની શરૂઆત સાંજે 5, જેમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમો આપ સાંભળશો.

છ ને પચીસ મિનિટે સ્થાનિક સમાચાર રજૂ કરીશું. 6:30 યુવા દોસ્તો માટેનું કાર્યક્રમ યુવાવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. 7:20 ગ્રામ્ય વિસ્તારના ભાઈ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 વાગ્યે આપ સાંભળશો સંસદ સમીક્ષા, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. 8:15 વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો ખાસ આપના માટે રિલે કરીશું. 9:30 અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમો આપ સાંભળી શકશો. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા

બસ હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, જે અમે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: 3-0 in Harare yesterday. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Anuja. All the dailies talk about the constitution of a high-powered multidisciplinary committee to revamp the National Testing Agency. Hindustan Times headline says, PM unveils Nilekani-led panel for exam reforms. Lauding the Kargil heroes, Prime Minister Modi hails defense, sports and space feats of our country in his Mann Ki Baat program. Prime Minister also highlighted the culture of Olympiads and hackathons steadily growing in India, making him immensely proud, cites the Asian Age. Government issues advisory for seafarers amid rising Black Sea attacks after five nationals killed, reports the Statesman. Financial Express reports solar, wind, power generation jumps over 25%. As per the data shared by Adoption Authority CARA, 5,000 adoptions made last year, highest in a decade. UNESCO adds France's D-Day landing beaches, Greece's Mount Olympus to heritage list, reports the Indian Express. Ladakh gets first school for children with special needs, writes the Tribune. And finally, making it a golden day for India, Mirabai Chanu completes hat-trick of goals at CWG, is a front-page headline in the Pioneer. And with that, it's back to you, Anuja.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha today. Parliamentary Affairs Minister Kiran Rijiju urges all MPs to participate in discussion on exam reform bill. Prime Minister Narendra Modi announces formation of high-powered task force led by technology expert Nandan Nilekani. Prime Minister urges young people to strengthen their connection with India's border villages, describes developed villages as foundation of Viksit Bharat. IMD forecasts very heavy rainfall in Odisha and Chhattisgarh today. And India's weightlifting queen Mirabai Chanu wins third successive Commonwealth Games gold medal in women's 48kg category. Rishikant Singh bags silver in men's 60kg class. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાંત નંદન નીલોકાણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા, કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોતરાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. જિલ્લામાં વિતેલા બે દિવસમાં કુલ સરેરાશનો 16% વરસાદ પડ્યો. આમ છતાં વર્તમાન સમયે જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 48% ઓછો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગના સત્તાવાર આંકડા પરથી જણાવાયું. જિલ્લામાં ગઈકાલે રાપર સહિત તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો. રાપરમાં સવારે વરાપ નીકળ્યા બાદ બપોરે વાતાવરણ પલટાયું, જે સાંજ સુધી ઝરમર રૂપે વરસ્યું. ગાંધીધામમાં નર્મદાની પાણીની પાઇપલાઇન પસાર કરવા માટે આજથી 3 દિવસ સુધી સતત વ્યસ્ત એવું એરપોર્ટ રોડ ઉપર આવેલું રાજવી ફાટક રાત્રિના સમયે બંધ રહેશે. ભારતે ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવી ત્રણેય મેચ જીતી શ્રેણીમાં વિજય મેળવ્યો. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

તરીકે કાર્ય કરી પ્રજાજી સેવા કરેલા કરીને કર્તવ્ય વધવા એટલેલા છેવટે એડો છ્યા કે સમગ્ર રાજ્ય તાઈ ન ડ્યો અસી જતો કર્યું પણ અસાગે માત્ર પંજ ગામ ડ્યો પાંડવ પંજ ગામ મંગ્યા પરંતુ દુર્યોધન ઉડનતા પૂર્વક એની ગામે જો પણ ના ચઈ દેના અને ઈ ચઈ દેના કે સોયજી અણી જેટલી પણ ભૂમિ આકે દેવાંધી ન હિમળી ઘટના દરમિયાન પાંડવ ખૂબ સહનશીલ રહ્યા પણ હાણે યુદ્ધ કરનું અનિવાર્ય વો જગત જા રાજા કેટલાક ધૃતરાષ્ટ્ર જે પક્ષે જોડાયા તો કેટલાક પાંડવે જે પક્ષે જોડાયા તડે સ્વયં કૃષ્ણ ભગવાન પાંડવે જા સંદેશાવાહકજી ભૂમિકા સ્વીકારીને શાંતિ જા હિમાયતીવા અને ધૃતરાષ્ટ્રજી રાજસભામાં વ્યા અને ત્યાં વિનયપૂર્વક વિનંતી ક્યાં કે હાણે યુદ્ધ અનિવાર્ય થઈ ગયું હોય અત્યંત ઉમદા ચરિત્ર ધરાઈંદવા એડા પંજ પાંડવે કે ભગવાન કૃષ્ણ પૂર્વણ પુરુષોત્તમ ભેગાવા અને ઈ ભગવાન કે સન્માન દીધાવા અને ભગવાન સમજદાવા કે પાંડવ સચાઈ પરંતુ ધૃતરાષ્ટ્ર જા દુષ્ટ પુત્ર એની કે ઓળખી ન શક્યા છતાં કૃષ્ણ જે વિરોધ મેં ઈચ્છા અનુસાર પણ કૃષ્ણ હેન યુદ્ધ મેં ભાગ થયેલા કરીને પાંડવે સાથે સહમત થયા ઈશ્વર તરીકે પેંડ જાતે પણ યુદ્ધ કરી શકતા પણ પેંડ યુદ્ધ ન ક્યાં પરંતુ કોઈ સૈન્ય જો ઉપયોગ કરલા ઈચ્છે અને બીજા પક્ષે પણ સ્વયં કૃષ્ણ ભગવાન પથદર્શક અને સહાયતા તરીકે રહી શકતા હોય પણ ઈ માત્ર પાંડવે જો સાથ લેના ભગવાન હંમેશા સત્ય જો સાથ નિયતા અને રાજકારણ મેં કુટિલ દુર્યોધન કૃષ્ણજી સશસ્ત્ર સેનાની જી માંગણી તરીકે જી તપ ઝડપી ગણે જડે પાંડવ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણ કે સ્વીકાર્યા અને હેન પ્રમાણે કૃષ્ણ અર્જુન જા સારથી થયા અને સુવિખ્યાત ધનુર્ધર જો રથ હાકેજી જવાબદારી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ગણા અને ભગવદ્ ગીતા જો બસ પ્રારંભ થયો અને એન ઘૂંટના સુધી પા પહોંચી આયા જ્યારે ભગવાન કે સાક્ષાત અર્જુન કે ગીતા જ્ઞાન દીણું ખબર બંને પક્ષ જે સૈન્ય મેં બો બાજુ યુદ્ધ કરેલા તૈયાર થઈને ઉભાવા ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પેન્જે મંત્રી સંજય કે પૂછી રહ્યા તે સેના જો કોરો થયો સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયારવી આવશ્યકતા માત્ર અનુવાદ અને ભાષ્ય જે ટિપ્પણી તેજવી સામાન્ય રીતે નેરલાવેનું તો ભગવદ્ ગીતાજી તત્વજ્ઞ માટે અનેક પુસ્તકો લખાયા પરંતુ ભગવદ્ ગીતા જો સચો તત્વતા મૂળ ગીતા જ્ઞાન મેં જ રહેલો હોય મહાભારતજી ઇતિહાસ મેં એકડી પુરાતન દંત કથા તરીકે ભગવદ ગીતા કે માને મેં અચેતી કૃષ્ણ કોઈ કાલ્પનિક પ્રતિભા સંપન્ન માણસ અને વિચારે કે પ્રસ્તુત કરેલા એકડા સાધન વા વધારે મેં વધારે તો કૃષ્ણ એકડા ઐતિહાસિક વ્યક્તિ વા પરંતુ વ્યક્તિ રૂપે કૃષ્ણ ભગવદ ગીતા જો ઉદ્દેશ્ય અને વિષય વસ્તુ બની રહે અને યુગો યુગો સુધી માડું કે જ્ઞાન મેલે સત્ય અને ખોટે જો ભાન થી એટલા ભગવાન સ્વયં ગીતા છે અને ગીતા જ્ઞાન પા સુધી આવ્યું ગીતા જા 18 અધ્યાય અને 18 અધ્યાય જો આમેડા થી માપમે નતો ચા પણ જો વિચાર કરો હોય પહેલો અધ્યાય કરો ચેલા મંગે હતો તો અધ્યાય 1 આય એનમે કુરુક્ષેત્રજી યુદ્ધ ભૂમિ તે જો કો સૈન્ય નિરીક્ષણ કરે જી ઘાલાય સે થઈ જાય અધ્યાય 2 મે ગીતા જો સાર ભગવાન ચાયા અધ્યાય 3 કર્મયોગ જો અધ્યાય હે જેડા કર્મ કે પ્રાધાન્ય તડને મે આવે હે અધ્યાય 4 મે દિવ્ય જ્ઞાન આત્મા ઈશ્વર અને શુદ્ધિપ્રદ જો મોક્ષ પ્રદાન કરેવારો જ્ઞાન ડને મે આવ્યો હે અધ્યાય 5 મે કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ એટલે જ્ઞાની પુરુષ શુદ્ધ રીતે કર્મથી બંધિત કી થીએ તો અને શાંતિ વૈરાગ્ય અને સહિષ્ણુતા જી ગાલ કરે મે આવે અધ્યાય 6 ધ્યાન યોગ આય અષ્ટ્યાંગ યોગ બજાર મન અને ઇન્દ્રિય કે નિયંત્રિત કરે જી ગાલ આય અધ્યાય 7 પરમેશ્વર જો જ્ઞાન આય ભગવાન કેટલા કરુણામય અહીં ભગવાન જ પરમ સત્ય અહીં અને ભક્તિપૂર્વક પા ભગવાન જો શરણ સ્વીકાર્યું તો ભગવાન પાંજે મન કે અને તન કે પ્રફુલ્લિત કરી દા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ જી ગાલ કરે મે આવે કે ભક્તિપૂર્વક ભગવાન જો આજીવન પા સ્મરણ કરી બો તો ભગવાન પાકે જરૂર મિલતા 9 અધ્યાય મેં પરમ ગૃહ જ્ઞાન જી ગાલ કરે મે આવે કે ભક્તિ જે માધ્યમથી પા શાશ્વત રીતે શુદ્ધ ભક્તિ જાગૃત કરીને મનુષ્ય પાછો કૃષ્ણ જે ધામ મેં વેને હતો અધ્યાય 10 મેં પરમેશ્વરનું ઐશ્વર્ય શક્તિ સૌંદર્ય અને ઐશ્વર્યતા અને આંશિક અભિવ્યક્તિ જી ગાલ કરે મે આવે દૈવી શક્તિથી કૃષ્ણ કે પ્રાપ્ત કરે જી ગાલ આવે 11 અધ્યાય મેં વિશ્વરૂપ દર્શન 12 અધ્યાય મેં ભક્તિ યોગ હે કૃષ્ણ શુદ્ધ પ્રેમ કે પ્રાપ્ત કરીને સર્વોચ્ચ સાધન એકડો ભક્તિ જાય અને એનથી જ પણ દિવ્ય લોક કે પામી શકબો અધ્યાય 13 મેં પ્રકૃતિ પુરુષ અને ચેતના જી ગાલ કરે મેં આવે જે વ્યક્તિ શરીર આત્મા અને ચેતનાથી ભગવાન કે સમજીવે ને તો
એ જરૂર મોક્ષ કે પામે તો. 14મા અધ્યાયમાં પ્રકૃતિ જે ત્રણ ગુણી જી ઘાલ કરે મેં આવીએ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 15મો અધ્યાય તો પુરુષોત્તમ યોગ જો અધ્યાય હે. વૈદિક જ્ઞાન જો અંતિમ લક્ષ્ય કરવાય અને કૃષ્ણ ભક્તિ કે સમજીને કે કૃષ્ણ શરણ મળદો એનજી ઘાલાય. 16મા અધ્યાય દૈવી તથા આસુરી પ્રવૃત્તિ જી ઘાલાય. 17મા અધ્યાયમાં શ્રદ્ધા જા વિભાગ ડને મેં આયા કે કેન રીતે શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી, કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન

કરે જા કુરુ કારણી હૃદયના કરીને શુદ્ધ ખપે. અને 18મી અધ્યાય મેં ઉપસંહાર અને ત્યાગ જી પૂર્ણતા એ ભગવાન કૃષ્ણ વૈરાગ્ય જો અર્થ સમજાયતા અને હેટલો મળે ચઈને છેલે ભગવાન ઈ ચેતા આવ તો મુજો કર્મ કરી વિધો તો કે બ્રહ્મ અનુભૂતિ દઈ દેની પણ હજી તો કે જાતો હિમળે સમજે પોઠ્યા તો કે મજા આચાય તું કરીચ સત્ય જે માર્ગે તું હલચ. ભાભીનું આજ ઘાલ કરડીવી કે ગીતાજી ઉત્પત્તિ કી થઈ, ગીતા ભગવાન કે કોલા ચોણી ખપઈ અને ગીતા જા જો કો 18 અધ્યાય એમને કુરુ કુરુ માહિતી દેનેલી એ ઉપર ઉપરથી આવા કે ચઈ અહીં ગીતા વાંચ્યા યા કે ન, અને ન વાંચ્યા હો તો જરૂર ગીતા જ્ઞાન ગિંજા. ગીતા જ્ઞાન જીવન મેં ખૂબ જ ઉપયોગી હૈ. એની સાથે ગીતા તો અત્યંત જ્ઞાનજી પ્રાપ્તિ કરેવાળી ગંગોત્રી આય. બસ આજ આ ગીતાજી એકડી ટબુડી ભરાઈ આય. આ કે હિ મુજી ગાલ્યું કેડ્યું લગ્યું સે જરૂરથી ચોચા. હલો કર્યું ગાલ મેં આવ્યા વિષ્ણુગુર એ પ્રસારણ અહીં આકાશવાણી જે ભોજ કેન્દ્ર તારું સોયા તે પામેલધારબો ત્યાં સુધી ગીતા વાંચી જા અચી જા.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત કરીએ કૌમુદી મુનશીના સ્વરથી. રચના છે જયંતી જોશીની.

સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમનું હવે પછીનું ગીત શરદ અંતાણીના સ્વરમાં સાંભળીએ. રચના છે ભાસ્કર વોરાની.

શરદ અંતાણીના સ્વરમાં આપે સાંભળી કાર્યક્રમની અંતિમ રચના, અને આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં જ સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રોને યાદ અપાવીએ કે સવારે 10 વાગે આપ સાંભળવા જઈ રહ્યા છો આપનો માનીતો કાર્યક્રમ મનોરંજન. આજના મનોરંજન કાર્યક્રમમાં ભારતના ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા કે એસ ચિત્રાના જ

આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT.

0: उपाधि से सम्मानित किया। 17 अगस्त 1982 को दिल्ली में इस अद्भुत शोध शिल्पी, राम कथा अनुरागी, बहुभाषाविद और हिंदी भाषा के अनन्य सेवक का निधन हो गया। उनकी मृत्यु शैया पर मात्र 2 पुस्तकें थीं, बाइबल और गोस्वामी तुलसीदास जी की विनय पत्रिका। उन्हें दिल्ली में ही दफनाया गया।
1: 36 साल बाद वर्ष 2018 में पद्म भूषण फादर कामिल बुल्के का पार्थिव अवशेष दिल्ली से उनकी कर्मभूमि रांची लाया गया। उनके अवशेष को पूरे सम्मान के साथ रांची सेंट जेवियर कॉलेज में दफनाया गया।
0: महान शब्द शिल्पी और हिंदी साहित्य के इस पुरोधा फादर कामिल बुल्के बाबा को हमारा आभार सहित शत शत नमन।
2: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत और उमंग की तकनीकी टीम के साथ यानी
3: जगबंधु,
2: चेतना
3: और फैजान के साथ विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग।
5: हमने जब सांभळी रहा हता प्रायोजित कार्यक्रम उमंग। कार्यक्रमना प्रायोजक हता NCERT। प्रसारण करायो आकाशवाणीना भूज केंद्र परथी।
6: आकाशवाणी भूज प्रस्तुत छे आजना मुख्य समाचार। लोकसभामां आजे जाहेर परीक्षाओ अन्यायी माध्यमो निवारण सुधारा विधेयक 2026 रजू थशे। प्रधानमंत्रीए परीक्षा सुधारा अंगे 6 उच्च स्तरीय टास्क फोर्सनी रचनानी जाहेरात करी। अमेरिका ने ईराने सतत बीजा दिवसे हुमलाओ अटकाव्या, युद्ध विराम अंगे वाटाघाटो फरी शुरू थवानी आशा। व्यवसायलक्षी अभ्यासक्रमोनी प्रवेश समितिए सरकारी अनुदानित खानगी इजनेरी कॉलेजोनी बैठकों माटेनी प्रवेश प्रक्रियाना प्रथम राउंडमां 1,317 विद्यार्थीओने प्रवेश फाळव्यो। सेंट्रल बोर्ड ऑफ सेकेंडरी एज्युकेशननी धोरण 12 लेखित पूरक परीक्षा आवतीकाले योजाशे। नर्मदा जिल्लामां परिवहन वधु सुगम बने ते माटे 11 बस फाळवाई। राज्यमां छेल्ला 24 137 તાલુકામાં વરસાદ વરસ્યો। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની શક્યતા। જિલ્લામાં વીતેલા 2 દિવસમાં કુલ સરેરાશનો 100% વરસાદ પડ્યો, આમ છતાં વર્તમાન સમયે જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 48% ઓછો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગના સત્તાવાર આંકડા પરથી જણાવાયું। જિલ્લામાં ગઈકાલે રાપર સહિત તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો। રાપરમાં સવારે વરાપ નીકળ્યા બાદ બપોરે 3:30 વાતાવરણ પલટાયું, જે સાંજ સુધી ઝરમર રૂપે વરસ્યું। ગાંધીધામમાં નર્મદાની પાણીની પાઇપલાઇન પસાર કરવા માટે આજથી 3 સુધી સતત વ્યસ્ત એવું એરપોર્ટ રોડ ઉપર આવેલું રાજવી ફાટક રાત્રિના સમયે બંધ રહેશે। કચ્છી લેવા પટેલ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લાના સરહદી અને અંતરિયાળ ગામડાના નાગરિકોને ઘર આંગણે નેત્ર સારવાર ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે કાર્યરત પ્રોજેક્ટ રોશની અંતર્ગત 8,000 વધુ દર્દીની તપાસ અને 3,300 દર્દીના ઓપરેશન કરાયા। બચાવ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા ખેડૂતોને અલગ અલગ પાકના બીજની કીટ અપાઈ, 30 મહિલા લાભાર્થીને કિચન ગાર્ડનની કીટ આપવામાં આવી। ભારતે હરારેમાં 3 અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 હરાવીને શ્રેણી 3-0 જીતી લીધી। મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 અપાશે।

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સંતવાણી કાર્યક્રમની શરૂઆત જીવરામ ભગતના સ્વરથી કરીએ.

સંતવાણીનો આ કાર્યક્રમ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રજૂ થઈ રહ્યો છે. હવે સાંભળીએ ઇસ્માઇલ વાલેરાનો સ્વર, રચના છે મીરાબાઈની.

દોસ્તો, આજના મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળવા જઈ રહ્યા છો હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોના ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા કે એસ ચિત્રાના જન્મદિવસ નિમિત્તે તેમના સ્વરમાં ગવાયેલા કેટલાક સુમધુર ગીતો. 27 જુલાઈ 1963 રોજ જન્મેલ કે એસ ચિત્રા આજે 62 વર્ષના થયા. આકાશવાણી ભુજ પરિવાર તરફથી કે એસ ચિત્રાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ અને તેમનો જન્મદિવસ મનાવીએ તેમના સ્વરમાં ગવાયેલા કેટલાક સુંદર મજાના ગીતો થકી. કાર્યક્રમની શરૂઆત ફિલ્મ બોમ્બેના ગીતથી કરીએ.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

એસપી બાલા સુબ્રમણ્યમ અને કે એસ ચિત્રના યુગલ શર્મા, હમણાં જ આપે ફિલ્મ રોજાનું આ ગીત સાંભળ્યું. શ્રોતા મિત્રો, હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે અને આજના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો ભારતીય સિને જગતના ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા કે એસ ચિત્રાના જન્મદિવસ નિમિત્તે તેમના સ્વરમાં પ્રસ્તુત કેટલાક ગીતો. કાર્યક્રમનું હવે પછીનું ગીત ફિલ્મ અરમાનમાંથી સાંભળીએ, સ્વર અલબત્ત કે એસ ચિત્રાનો.

કે એસ ચિત્રાના સ્વરમાં હમણાં જ આપે ફિલ્મ અશોકાનું આ ગીત સાંભળ્યું. અને દોસ્તો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનું કાર્યક્રમ મનોરંજન અહીં જ સંપન્ન કરીએ. આજના કાર્યક્રમમાં આપે ભારતીય સિને જગતના ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા કે એસ ચિત્રાના જન્મદિવસ નિમિત્તે તેમના સ્વરમાં પ્રસ્તુત કેટલાક ગીતો સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત નરેશ પરમારના સ્વરથી.

આપ સાંભળી રહ્યા હતા રોહિત ઠક્કરનો સ્વર. લોકસંગીતનો આ કાર્યક્રમ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. કાર્યક્રમના અંતમાં વિનોદ પિત્રોડાના સ્વરમાં આ લોકગીત સાંભળીએ.

વિનોદ પિત્રોડાના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમની અંતિમ રચના, અને આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 11 થવા જઈ રહ્યા છે. અમારું હવે પછીનું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

પ્રારંભે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 140થી વધુ પોઈન્ટનો ઉછાળો. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકતા જ ક્રૂડ તેલ ગગડ્યું. બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ડબલ્યુટીઆઈ ક્રૂડમાં 7%થી વધુનો ઘટાડો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના તમામ કર્મચારીને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કરી આદર, વિશ્વાસ અને અસરકારક નેતૃત્વના પાયા તરીકે સારા ચારિત્ર્યના મહ પર ગર્વ વ્યક્ત કર્યો. ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના વડા ઇબ્રાહીમ અઝીઝીએ યુક્રેનને ચેતવણી આપી કે કેસ્પિયન સમુદ્રમાં ઈરાની વાણિજ્યક જહાજ પર થયેલા હુમલાનો જવાબ અપાશે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા. મોરબીના ગોળાદ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીક્યારી કોઝવે પર પાણી ફરી વળ્યા. સલામતીને ધ્યાને રાખી અહીંથી પસાર ન થવા લોકોને અપીલ કરાઈ. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ શૈક્ષણિક કાર્ય અને રજા અંગે નિર્ણય લેવા સૂચના અપાઈ. ગાંધીનગરમાં રમાઈ રહેલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષેત્રીય મેમોરિયલ ટ્રોફી 2026માં આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ. રાજ્યના 2 મંત્રીઓએ અમદાવાદના સાળંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી અને વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ દોસ્તાના ફિલ્મનું આ ગીત. કયા કલાકારો છે? વિશાલ દદલાની, શ્રેયા ઘોષાલ અને અમાનત અલી. સંગીત છે વિશાલ શેખરનું અને શબ્દો છે અન્વિતા દત્ત ગુપ્તાના.

દોસ્તો, કાર્યક્રમના હવેનું ગીત સાંભળીએ આતિફ અસલમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. શબ્દો છે સઈદ કાદરીના અને ફિલ્મનું નામ છે કિસ્મત કનેક્શન.

સપના અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં રાજા મુતુ પાંડીએ વેઇટલિફ્ટિંગમાં રજત જીત્યો. ભારતે અત્યાર સુધી 4થો મેડલ જીત્યો. અમરનાથ યાત્રાની 20મી બેચમાં સામેલ 3,823 લોકો જમ્મુથી બાલટાલ જવા રવાના. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પીજી એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર. 1,317 વિદ્યાર્થીઓને બેઠક ફાળવાઈ. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સમાં 700થી વધુ અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો વધારો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ

0: ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 54.28% વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં લગભગ 78% અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં 19% થયો. અત્યાર સુધીમાં 28 તાલુકામાં 1000 મિલીમીટરથી વધુ વરસાદ, 500 થી 1000 મિલીમીટર વચ્ચે 35 તાલુકા, જ્યારે 251 થી 500 મિલીમીટર વરસાદ 127 તાલુકામાં વરસ્યો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 69% કરતાં વધુ જળ સંગ્રહ. રાજ્યના અન્ય 206 જળાશયમાં 45% કરતાં વધુ જળસંચય. છલકાઈ જવાને કારણે 21 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યના વરસાદગ્રસ્ત વિસ્તારમાંથી 53,170 લોકોનું સ્થળાંતર કરાયું, જ્યારે 8,090 લોકોને બચાવાયા. માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની ચેતવણી અને વરસાદને કારણે વિવિધ જિલ્લાના 208 માર્ગો અવરજવર માટે બંધ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશા ભોસલેને સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આશિષ દેસાઈને, રચના હતી જલન માત્રીની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ એ પણ એપ થી, વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના તો એ છે જે તમને ઊંઘવા ન દે. કેટલાક લોકો માત્ર પોતાનું જીવન જીવે છે અને કેટલાક લોકો પોતાના જીવનથી લાખો લોકોને જીવવાનું કારણ આપી જાય છે. કેટલાક લોકો માત્ર ઇતિહાસનો ભાગ બને છે અને કેટલાક આવનાર પેઢીના વિચારોમાં જીવતા રહે છે. બહેનો, બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સાંભળી રહ્યા છો આજનો કાર્યક્રમ. આજે આપણે યાદ કરી રહ્યા છીએ એવા જ એક મહાન વ્યક્તિત્વને જેમણે ક્યારેય સત્તાને મહત્વ ના આપ્યું, જેમણે ક્યારેય સંપત્તિ એકઠી ના કરી, એવા ભારત રત્ન, વિજ્ઞાનના વિરલ યોદ્ધા અને લાખો યુવાનોના પ્રિય માર્ગદર્શક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ.
3: મિત્રો, 27 જુલાઈ આ દિવસ આપણને યાદ અપાવે છે કે એક શિક્ષક પોતાનો અંતિમ શ્વાસ પણ વિદ્યાર્થીઓની વચ્ચે લેતો હોય તો એ જીવન કેટલું ધન્ય હશે. 2015માં આઈઆઈએમ શિલોંગમાં વિદ્યાર્થીઓને ક્રિએટિંગ અ લિવેબલ પ્લેનેટ અર્થ આ વિષય પર વ્યાખ્યાન આપતા આપતા ડોક્ટર કલામ અચાનક ઢળી પડ્યા. કલ્પના કરો, જીવનભર જે વ્યક્તિ યુવાનોને ઉડવાનું શીખવતા રહ્યા, એ વ્યક્તિએ પોતાની અંતિમ ક્ષણે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા આપતા જ વિદાય લીધી. કદાચ જીવનનું આનાથી સુંદર પૂર્ણવિરામ બીજું કોઈ હોય જ ના શકે.
0: ડોક્ટર કલામ કહેતા, જો તમે સૂર્યની જેમ ચમકવા માંગતા હોવ તો પહેલા સૂર્યની જેમ બળવું પડશે. આ એક વાક્યમાં આખા જીવનની કેટલી મોટી વાત સમાઈ જાય છે. સફળતા ક્યારેય સહેલી નથી હોતી, પણ જે માણસ મુશ્કેલીઓથી ડરતો નથી તે જ ઇતિહાસ બનાવે છે.
3: રામેશ્વરમના એક સામાન્ય ઘરમાં જન્મેલા એક બાળકને ક્યારેય ખબર નહોતી કે એક દિવસ એ ભારતનો મિસાઇલ મેન કહેવાશે અને પછી ભારતનો રાષ્ટ્રપતિ પણ બનશે. નાનપણમાં અખબાર વહેંચતા, ભણતા, મહેનત કરતા, કોઈ વિશેષ સગવડો વગર, પણ એક વિશેષ ગુણ હતો,
0: શીખવાનો ગુણ, શીખવાની ભૂખ. અને જે વ્યક્તિ શીખવાનું બંધ નથી કરતી તેને દુનિયાની કોઈ શક્તિ રોકી નથી શકતી. ડોક્ટર કલામે ભારતના અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રમાં અદ્ભુત યોગદાન આપ્યું. SLV-3, અગ્નિ, પૃથ્વી અને દેશની સ્વદેશી મિસાઇલ ટેકનોલોજીને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન વિશેષ રહ્યું છે. પણ આટલી મોટી સિદ્ધિઓ છતાં તેમણે પોતાની ઓળખ એક જ શબ્દમાં આપી, ટીચર.
3: એકવાર કોઈએ એમને પૂછ્યું કે તમારી સૌથી મોટી ઓળખ શું છે, ત્યારે એમણે કહ્યું, હું શિક્ષક છું. વિચાર કરો મિત્રો, દેશનો રાષ્ટ્રપતિ, પણ દિલથી એક શિક્ષક.
0: ડોક્ટર કલામ માનતા હતા કે ભારતનું સાચું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. અંતમાં શ્રોતા મિત્રો, ડોક્ટર કલામના જ શબ્દો સાથે, આકાશ તરફ જુઓ, આપણે એકલા નથી, સમગ્ર બ્રહ્માંડ એમની મદદ કરે છે જે સપના જુએ છે અને એને સાકાર કરવા માટે મહેનત કરે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને સાચી શ્રદ્ધાંજલિ ફૂલોથી નહીં પણ એમના વિચારોને જીવનમાં ઉતારીને આપીએ. ચાલો મિત્રો, આ મહાન આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. અને હવે કાર્યક્રમમાં આગળ વધીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મોહતું, ધારાવાહિક પઠન, શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે, ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસ સ્ટેન્ડ.

0: ઘરને તાળું માર્યું અને જતા જતા અરીસા સામે જોવાનો લોભ રોકી ન શકી. કપાળ વચ્ચે લાગેલી નાની સલવાર કુર્તાને મેચિંગ લાલ કેસરી રંગની બિંદીને કશાય કારણ વિના કપાળ પરથી ઉખાડી અને ફરી લગાવી અને સહેજ મલકાય. કાળા વાળની વચ્ચે એક નાનકડો આછો સફેદ વાળ દેખાયો, તરત જ ખેંચી કાઢ્યો ને ફરી મલકાય. સેન્ડલ કાઢ્યા ને ઘર બહાર નીકળવા ગઈ ને ઉંમરે ભટકાણી. સહેજ હળવો સિસકારો નીકળી ગયો. જમણા અંગૂઠાના નખ પર વાગ્યું હતું અને સેન્ડલની પટ્ટી તૂટી ગઈ હતી. ફટાફટ સેન્ડલ બદલી અંગૂઠો પંપાળી એપાર્ટમેન્ટની બહાર નીકળી. સામેના મકાનવાળા બેન કચરો ફેંકવા બહાર નીકળ્યા. એ મારી તરફ એક ધારું જોવા લાગ્યા એટલે મેં ચાલવાની ઝડપ વધારી દીધી. એની નજર એણે ફેંકેલા કચરાની રજની જોડે જોડ મારી પાછળ ચોંટી ગઈ. થોડે આગળ નીકળીને સામે શાકભાજીની લારીવાળી મળી. મેં એના પર ધ્યાન ના આપ્યું પણ એકાઈ તંત મૂકે, લ્યો બોન કે બાજુ હાલ્યા, શાકપાંદડું લેવું હોય કે નહીં? મેં ફટાફટ પર્સમાંથી દુપટ્ટો કાઢ્યો અને મોં ઢાંકતા બોલી, ફ્રેન્ડના ઘેર જાઉં છું, મમ્મી બારગામ ગઈ છે. જો કે મને જ મારી વાતમાં વજન ન વર્તાયું. સાવ બોધું બાનું લાગ્યું. બીજાની આંખો વધુ સ્પષ્ટ જોવી ન પડે એ માટે મારી આંખો પર ગોગલ્સ પહેરી લીધા. સોસાયટીના ગેટ સુધી પહોંચતા તો પરસેવે રેપ જેપ. સારું છે ઉનાળો છે, નહીતર આ પરસેવાનું દેખાવાનું કોઈને કારણ શું આપત? સોસાયટીના બસ સ્ટોપે હું ઊભી રહી ગઈ. પર્સમાંથી મોબાઈલ કાઢીને મેં સરને ટેક્સ્ટ કર્યો, આઈ એમ કમિંગ, અને એમનો કલાક પહેલા આવેલો મેસેજ ડિલીટ કર્યો. આઈ એમ અલોન ઇન માય હોમ, કાજલ ઇઝ આઉટ ઓફ ધ સિટી, એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે એટલે કાલે સાંજે આવશે. બસ સ્ટોપના પડછાએ બે ત્રણ ગાય બેઠી બેઠી વાગોળતી હતી. એનું ઉપરનું સ્થિર જડબું ને હલતા નીચલા જડબા પર ફીણ બાંધેલા હતા. બાજુના પાનના ગલ્લે ક્રિકેટ જોતા બે ત્રણ કોલેજિયન મારી સામે જોઈને કંઈક કમેન્ટ પાસ કરી જોર જોરથી હસતા અને એકબીજાને તાળીઓ આપતા હતા. ખબર નહીં શું વાગડતા હશે આ બધા હરાયા. એવું બબડતા મેં ચહેરા પર બાંધેલા દુપટ્ટાને સરખો કર્યો અને ગોગલ્સ ઊંચા ચડાવ્યા. પછી થયું, ક્યાંક આ બધા સરના ઘરના બાજુના તો નથી ને? પણ એમ ખાતરી કરવા માટે પણ પછી એ તરફ બીજી વાર ધ્યાનથી જોવામાં મને બીક લાગી. રસ્તો પણ થોડો તપીને અકળાઈને એકલો પડ્યો હતો. મારી બંને હથેળી વારંવાર ભીંજાઈ જતી હતી. ગળે શોષ પડ્યો, સખત તાપ પડતો હતો. બોટલ કાઢીને પાણી પીધું. થોડું પાણી બસ સ્ટોપના પતરાની બેન્ચ પર ઢોળ્યું, થોડું રેલાયું ને પછી પાછળ પાછળ સુકાતું ગયું. જાણે અહીં કોઈએ પાણી ઢોળ્યું જ નથી. મને એમાં ગમત પડતી કે તપી ગયેલા બેન્ચના પતરા પર પાણી ઢોળ્યા કરતી ને સુકાયેલા પાણીના પ્રવાહની નિશાનીઓ જોયા કરતી ને જૂની સુકાયેલી નિશાનીઓ શોધ્યા કરતી. રંગ ઉખડી ગયેલા અડકો ત્યાં પોપડીઓ ખરે એવા ખખડેલ બસ સ્ટોપના પતરામાંના કાણામાંથી ચડાઈને તડકો મારી પીઠને દજાડતો હતો. બસ સ્ટોપની સાવ બાજુમાં ઊભેલા એકવડિયા ગુલમોહર પર કેસરી ફૂલોના ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા. મને હંમેશા સુંદર લાગે, મારો ફેવરેટ કલર એટલે લાલ કેસરી રંગોનું મિશ્રણ, ગુલમોહર. ગુલમોહરના ટેકે બસ સ્ટોપ છે કે બસ સ્ટોપના ટેકે ગુલમોહર, એ કેવું મુશ્કેલ હતું અને હું હંમેશા એ વિચારતી ત્યાં જોયા કરતી. સડકના સામા છેડે પાંજરામાં પાંગરેલો ગરમાળો પીળી ઉદાસીમાં મને આ બધું આમ કરતી જોયા કરતો ને પવનની લહેરખીઓમાં હાલક ડોલક થયા કરતો. આટલા વર્ષોથી અહીં રહું છું પણ આ ગરમાળા પાસે ગઈ નથી, જોયો છે માત્ર દૂરથી. ક્યારેક સુંડલોક પાંદડાની વચ્ચે શાંત તો ક્યારેક ઉનાળાની પીળી લહેરમાં સહેજ સહેજ હાલક ડોલક. ન તો એ મારી પાસે આવવાનો હતો, ન તો હું ક્યારેક એની પાસે જવાની હતી. બસ એકબીજાને દૂરથી તાક્યા કરવાના હતા. વચ્ચે જે આ કાળી તપેલી ખાબળ ખૂબળ સડક છે એની મર્યાદા રાખી હતી અમે બંને. હું અહીં ઊભી ઊભી જે કાંઈ કરું એ એણે જોયા કરવાનું હતું ને એ જોયા કરે છે ચૂપચાપ. મારે રાહ જોવા સિવાય બીજું કોઈ કામ નહોતું કરવાનું. તે અત્યારે પણ બસની રાહ જોઈને ઊભી હતી. સહેજ કંટાળી હતી ત્યાં હાફતી ધણધણતી બસ આવી, માંડ જગામળી. સર મને પૂછતા, કાવ્યા તને બસમાં ગીર્દી તો નથી નડતી ને? મેં એકવાર જવાબ આપેલો, ડોન્ટ વરી સર, હું મારી જગા કરી જ લઉં છું, લટકવું ને ટીંગાવું મને ન ફાવે. ને મારા જવાબથી થોડા અકળાયેલા મારી સામે જોઈ રહેલા ને પછી શર્ટ પહેરીને હું હમણાં કહીને પેકેટમાંથી સિગારેટ કાઢી બહાર નીકળી ગયેલા. મને કઈ સમજાયેલું નહી કે મેં શું કહ્યું કે સાવ આમ.
1: ટિકિટ ટિકિટ બેન, કઈ જવું છે?
0: કંડક્ટર એટલા જોરથી કીધું.
1: ના તમારે નહી,

ભૂમિક્ષાને આપ સાંભળી રહ્યા હતા રચનાથી માધવ રામાનુજની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસ કર્મીઓના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. વેઇટ લિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. સમાચાર વિગતવાર. લોકસભાની કાર્યવાહી 12 વાગે ફરી શરૂ થતા જ સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ સુધારો બિલ 2026 રજૂ કર્યું છે. આ બિલ જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. આ બિલને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટે બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. જોકે લોકસભામાં વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જોકે આ બિલ રજૂ કરતા

0: જ્યારે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધને કારણે વિપક્ષના વિરોધને પગલે સંસદના બંને ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા કે બાબતો ઉઠાવવામાં આવશે નહીં. તેમણે વિપક્ષના સભ્યોને પ્રશ્નકાળ સુચારૂ રીતે ચલાવવામાં સહયોગ કરવા વિનંતી કરી હતી. સ્પીકરે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કેટલાક સભ્યના વર્તન અને અવલોકન કરી રહ્યા છે જે ગૃહની ગરિમા અને શિષ્ટાચારને અનુરૂપ નથી.
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाने रखना आपकी जिम्मेदारी है.
0: આ હોબાળા અગાઉ લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતાની સાથે જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતના સ્ટાર વેઇટલિફ્ટર્સ મીરાબાઈ ચાનુ, ચનામ્બમ ઋષિકાંતસિંહ, રાજામુથુ પંડી અને પેરા પાવરલિફ્ટર જાંડુ કુમારને સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.
1: भारत की सुश्री मीराबाई चानू ने वेट लिफ्टिंग की 48 किलोग्राम वर्ग की प्रतियोगिता में स्वर्ण पदक जीता है. इस प्रतियोगिता में श्री ऋषिकांत सिंह चनमबम तथा श्री राजा मुत्तु पांडी ने उत्कृष्ट प्रदर्शन करते हुए रजत पदक जीता है. मैं सदन की ओर से जीतने वाले सभी खिलाड़ियों को इस ऐतिहासिक उपलब्धि पर हार्दिक बधाई तथा भविष्य के लिए शुभकामनाएं देता हूँ.
0: રાજ્યસભામાં પણ આવી જ પરિસ્થિતિ હતી. જ્યારે ગૃહ સવારે શરૂ થતા જ વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. સરકારે લોકસભામાં પરીક્ષા સુધારણા બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તમામ સંસદ સભ્યને પરીક્ષા સુધારણા બિલ પર ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે યુવા પેઢીનો અવાજ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય સાંભળ્યા પછી તેઓ તમામ સાંસદોને આજે ચર્ચામાં ભાગ લેવા માટે અપીલ કરી છે.
2: तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ બળનો વધુ પડતો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચી અને વી મોહનાની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીઓના પરિવારના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલી એક અલગ અરજી અને અન્ય સૂચિબદ્ધ અરજી પર સુનાવણી કરશે. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે અવલોકન કર્યું કે શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો અધિકાર બંધારણીય રીતે સુરક્ષિત છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ કોર્ટને મદદ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને ચરાઈદેવ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં 109 રાહત શિબિરમાં 37,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. સરકારી એજન્સી અસરગ્રસ્ત લોકોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. દરમિયાન ગઈકાલે સાંજે ચરાઈદેવ જિલ્લાના સોનારીમાં પૂરને કારણે 2 લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે રાજ્યમાં પૂરથી મૃત્યુઆંક 68 થયો છે. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજ્ય પૂરમાંથી બહાર આવી રહ્યું છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં તબક્કાવાર રીતે વીજળી પુનઃસ્થાપન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા છે. વર્તમાન ચોમાસામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગ બંધ થયા છે. લોંગલેંગ જિલ્લા હેઠળના નમસાંગ સર્કલમાં ઈએસી મુખ્યાલયમાં બે ભારતીય વાયુસેના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા. તેમણે કુલ 42 ફસાયેલા મુસાફરને

0: જોખમ બહાર કાઢ્યા. અગાઉ 23 અને 24 જુલાઈના રોજ IAF-એ કુલ 148 ફસાયેલા મુસાફરને બચાવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા દબાણના પ્રભાવ હેઠળ ઓડિશામાં અત્યંત ભારે વરસાદ પડશે. દેશ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. ડોક્ટર કલામે ભારતના અવકાશ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે પણ જાણીતા છે. વર્ષ 2015માં આજના દિવસે તેમનું નિધન થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ ડોક્ટર APJ અબ્દુલ કલામને ભારતના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પી ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર કલામ હંમેશા દેશભક્ત માટે એક આદર્શ બની રહેશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અનુકરણીય હિંમત, અટૂટ સમર્પણ અને વ્યવસાયિકતાના ઉચ્ચતમ ધોરણ સાથે CRPFએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાના રક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી શાહે કહ્યું, નકસલવાદને નાબૂદ કરવાનું હોય કે ભારતની શાંતિ અને પ્રગતિનું રક્ષણ કરવાનું હોય, આ દળ હંમેશા રાષ્ટ્રની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે CRPFએ અતૂટ હિંમત, અસાધારણ વ્યવસાયિકતા અને નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટતા જ બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડમાં 7% વધુનો ઘટાડો નોંધાયો હતો. બંને દેશમાં બોમ્બારો અટકતા જ બ્રેન્ટ ક્રૂડ સરકીને $91 પ્રતિ બેરલ અને WTI ક્રૂડનો ભાવ ઘટીને $85 સુધી પહોંચી ગયો હતો. યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ અમેરિકા અને ઇરાન બંને દેશોએ એકબીજા પર હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત $100 પ્રતિ બેરલના સ્તરની નજીક પહોંચી ગયું હતું. ભૂરાજકીય ચિંતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 1% વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 675 પોઈન્ટ કરતા વધુ વધી, જ્યારે નિફ્ટી 190 પોઈન્ટ કરતા વધુને કારોબાર કરી રહ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષની 75 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રને રાજા મુથુપંડીની સિદ્ધિ પર ગર્વ છે. તેમણે તેમના ભવિષ્યના પ્રયાસ માટે શુભેચ્છા પણ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. અને વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યહ આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં દરિયાઈ સાધન સામગ્રી ઉત્પાદન, સંશોધન અને વિકાસ, કૌશલ્ય વિકાસ તથા ગ્રીન સ્માર્ટ શિપયાર્ડ્સના ભવિષ્યલક્ષી જહાજ નિર્માણ માળખાના નિર્માણનો છે. આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ ડેડવીટ ટનેજથી વધુ સુધી વધારવા, બે સંકલિત મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. આ નીતિ અંતર્ગત પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને બળ આપવા માટે આશરે 3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR સેવાનો પ્રારંભ કરાવ્યો. આ નવી પહેલ અંતર્ગત હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. આ સેવા શરૂ થયા બાદ પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની 15 લાખ રૂપિયાથી વધુની રકમ બચાવી લેવાઈ છે. આ અંગે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના IGP બિપિન આહિરેએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાથે સંકલન સાધીને આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.
1: સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે. અને એ FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે FIRનો એને પહોંચી જશે. અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ FIRમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે.
0: રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 5 જળાશય એલર્ટ પર, જ્યારે 13 જળાશય માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યના 207 જેટલા જળાશયમાં 54%થી વધુ જળસંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક સામે 37,000થી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. મોરબીના ઘોડાદ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો. દરમિયાન આજે રાજ્યના 170 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો, જેમાં બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર તેમજ અમદાવાદના 10 ક્રોઈમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. દ્વારકામાં ફરી એક વખત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. બરડિયા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં વાણિજ્ય બાંધકામ અને ધાર્મિક દબાણ દૂર કરાયા હતા. અગાઉ 150થી વધુ નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહેસાણા જિલ્લાના વિસનગરના તરફ ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે યુવાન તળાવમાં નહાવા પડ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 12 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કઢાયો હતો. ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ સહિત ગ્રામ્ય પંથકમાં આજથી જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેમાં 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ખાઈને કુમારિકાઓ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરે છે. જૂનાગઢના શિવ મંદિરમાં પૂજન સાથે શરૂ થયેલી આ વ્રતની ઉજવણી ગુરૂવાર સુધી ચાલશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા કામને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત બેઠકમાં કુલ 13 કામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત 12 સમિતિના ચેરમેન અને સભ્યની પણ વરણી કરવામાં આવી હતી. જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત હવે સ્પોર્ટ્સ માટે ગ્લોબલ પાવર હાઉસ બની રહ્યું છે. ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યના માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે સંખ્યા વધીને આજે 3 ગણી થઈ ગઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો અમરેલી જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, જેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ત્યાર પછી ઉદ્યોગ આવે છે. આ વખતે વાવણી લાયક વરસાદ લાંબા સમય પછી પડ્યો હતો. પહેલા વરસાદે જિલ્લામાં પાણી પાણી કરી દીધું હતું અને વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં 90%થી પણ વધારે વાવણી કાર્ય ખેડૂતોએ પૂરું કર્યું છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ કપાસ, મગફળી અને તેલીબિયા તેમજ કઠોળનું મુખ્ય વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે બાજરી, જુવાર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, સોયાબીન, શાકભાજી સહિતનું વાવેતર કરાયું છે. સમયસરના વરસાદને કારણે આ વર્ષે જિલ્લામાં જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકામાં 16,832 હેક્ટરમાં મગફળી, 11,530 હેક્ટરમાં સોયાબીન અને 17,958 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ 5,09,846 હેક્ટરમાં વાવેતર કાર્ય કરવામાં આવ્યું છે. ભારે વરસાદે છેલ્લા 5 દિવસમાં અમરેલી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. ખાસ કરીને વડિયા પંથકમાં 10 ઇંચથી વરસાદથી ભારે નુકસાન થયું હતું. લાઠી તાલુકામાં 2 જુદી જુદી ઘટનામાં 2 વ્યક્તિનું તણાઈ જવાથી મોત થયું હતું. અમરેલીમાં 5 ઇંચ વરસાદે ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. બીજી તરફ લીલિયાના કૃષ્ણગઢ ગામે વાડીમાં કામ કરતો મધ્યપ્રદેશનો મિલ્સા નામનો 26 વર્ષીય યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લામાં અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વડિયા પંથકમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ 24 કલાકમાં 10 ઇંચ વરસાદ પડી ગયો હતો, જ્યારે બગસરામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી અને લીલિયામાં 5.5 ઇંચ, બાબરા અને લાઠીમાં 3.5 ઇંચ, ધારી અને સાવરકુંડલામાં 2 ઇંચ, ખાંભામાં 1.5 ઇંચ તથા રાજુલામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદથી રાજુલાનો ધાતરવડી ડેમ અને અમરેલીનો

0: ઠીબી ડીમ છલકાયા હતા. અનેક માર્ગ બંધ થયા હતા અને 15 જેટલા ગ્રામીણ માર્ગ કલાકો સુધી બંધ રહ્યા હતા. ઠીબી ડેમ અમરેલી શહેર માટે જીવાદોરી સમાન છે. આ ડેમ ચાલુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં છલકાઈ ગયો હતો. પ્રથમ વખતે ઠીબી ડેમ 50% ભરાયો હતો. દરમિયાન છેલ્લા 4 દિવસ દરમિયાન અમરેલી અને આસપાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઠીબી ડેમમાં પાણીની જોરદાર આવક થઈ હતી. પરિણામે બપોરના સમયે ડેમના 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવાની તંત્રને ફરજ પડી હતી. ડેમમાંથી પ્રતિ સેકન્ડ 570 ક્યુસેક પાણી વહાવી દેવાયું હતું. બગસરાના માંડવડા ગામમાં આના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. અહીં નેશનલ હાઈવેનું કામ ચાલુ છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતી ક્ષેત્રને મોટું નુકસાન થયું હતું. લાપાડિયા, ગોરખવાડા તથા આસપાસના ગામમાં પણ વાડી તેમજ ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પાણીના પ્રવાહે ઉપજાઉ ખેતીની જમીનને વ્યાપક નુકસાન કર્યું છે. દેવભૂમિ દેવળિયા પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી ખેતરના પાળા તૂટી જતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની વાહન વ્યવહાર પર પણ માઠી અસર પહોંચી હતી. ખાસ કરીને અમરેલી, બગસરા અને સાવરકુંડલા સાથે જોડતો માર્ગ કલાકો સુધી બંધ થઈ ગયો હતો. ગ્રામીણ માર્ગ પણ ધોવાયા હતા. ચોમાસામાં વરસાદના કારણે પ્રથમ રાઉન્ડમાં પણ અમરેલી સાવરકુંડલા માર્ગ બંધ થઈ ગયો હતો. બીજી વખત પણ તે જ સ્થિતિનું નિર્માણ થયું હતું. મોટા ગોખરવાડા નજીક વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. અહીં એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા. આવી જ રીતે અમરેલી બગસરા વચ્ચે નેશનલ હાઈવેના ગામમાં પણ પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો હતો. લાઠીથી લીલિયા વચ્ચે માર્ગના કામમાં ડાયવર્ઝન કાઢેલું હોઈ નાળાનું પાણી તેના પર ફરી વળતા રસ્તો બંધ થયો હતો. સાવરકુંડલા રંગોળા હાઈવે પર પાણી ફરી વળતા આ માર્ગ હજુ પણ બંધ છે. ગ્રામીણ વિસ્તારના તો અનેક માર્ગ વિવિધ કોઝવેના કારણે બંધ થયા હતા. દરમિયાન બગસરા અમરેલી માર્ગ પણ બંધ થઈ ગયો હતો. લીલિયા પંથક અને ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અહીં વહેતી શેત્રુંજી ગાગડીયો શેલ નદીમાં 2 કાંઠે પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. શેત્રુંજી ગાગડીયો અને શેલ નદીના પૂરના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા, જેના કારણે લીલિયાથી ગારિયાધાર વચ્ચેનો માર્ગ વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આ સાથે જ અમરેલી જિલ્લા સમાચારપત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પાર્થિવ ગોહિલ અને સાધના સરગમને સાંભળીએ. રચના છે કમલેશ સોનાવાલાની.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: गुड इवनिंग, दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय सायरा मुज्तबा। The Lok Sabha was adjourned till 5 p.m. amid opposition protests over alleged police action against students during the protest on the NEET issue. Earlier, the House was adjourned several times amid repeated disruptions as Minister of State Dr. Jitendra Singh introduced the Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026. The bill proposes stricter penalties, including imprisonment of up to 10 years, fines up to 10 crore rupees, confiscation of properties of convicted offenders, special fast-track courts, completion of investigations within 2 months, and trials within 3 months of filing the charge sheet. Speaker Om Birla and Parliamentary Affairs Minister Kiran Rijiju urged members to allow discussion on the bill, saying 6 hours had been allotted and 91 amendments had been received.
2: I would like to thank you for providing adequate time for discussion on this very important bill. A large number of amendment notices have also been submitted, which clearly shows that many members wish to express their views on this significant legislation. You have also assured the House that sufficient time will be given for the discussion. Then why are they raising slogans and trying to disrupt the debate? The entire nation, especially the youth, is closely watching these proceedings. I once again request the Congress party to counsel its members so that we can begin a meaningful discussion on the bill.
1: News just in, Lok Sabha has been adjourned for the day. The Rajya Sabha was also adjourned several times till 5:15 p.m. amid protests over the same issue. Earlier, Minister of State for Home, Nityanand Rai, moved the Prevention of Insults to National Honour Amendment Bill 2026 for discussion. The bill seeks to give Vande Mataram the same statutory protection as the national anthem, Jan Gan Man. The Supreme Court today asked the Uttar Pradesh government to include a forensic auditor in the Special Investigation Team, SIT, constituted by the state to investigate the allegations of embezzlement of donations received by the Ram Temple Trust in Ayodhya. The court also directed the SIT to submit a status report regarding its ongoing investigation. During the hearing, Solicitor General of India Tushar Mehta, appearing for the UP government, told the Apex Court that an SIT has been constituted, headed by Inspector General of Police for the Lucknow Range, S. Kiran. The External Affairs Ministry summoned the Ukrainian Ambassador Dr. Alexandra Polishuk following the attack on commercial vessel MV Omorafi, in which an Indian national was killed. Conveying its serious concern over the incident, the ministry condemned such attacks on commercial shipping in the strongest terms, underscoring their adverse impact on the safety of maritime navigation, freedom of navigation and international commerce. A deep depression over the northwest bay of Bengal has triggered widespread torrential rainfall across Orissa, disrupting normal life and raising concerns over flash floods and inundation. The Met Department has issued a red color warning for heavy to very heavy rainfall, with isolated extremely heavy rainfall in the state today. Several districts have recorded exceptionally heavy precipitation, with low-lying areas submerged and transport services affected. In Jammu and Kashmir, a fresh landslide today blocked the 250-kilometer strategic Jammu-Srinagar National Highway in the Udhampur district, while the main bridge in the Doda district was temporarily closed to vehicular movement after suspected cracks triggered a safety inspection. A fresh batch of 3,823 Amarnath pilgrims was allowed to cross the affected stretch after authorities restored one-way traffic on the highway. In Assam, the flood situation has improved as flood waters have receded in most of the affected areas. Benchmark domestic equity indices rebounded today and ended 1% higher. Sensex climbed 776 points to close at 76,836, while the Nifty rose 229 points to settle at 23,996. On to sports. In ISSF Shooting World Cup, India's Isha Singh grabbed the gold in the women's 25-meter pistol event in China today. She upstaged Olympic medalist Manu Bhakkar, who took the bronze to complete a double podium finish for India. And two-time Olympian Sajan Prakash qualified for the men's 200-meter butterfly final after finishing as the sixth fastest swimmer overall in the heats at the Commonwealth Games in Glasgow today. The Indian finished second in heat two behind Scotland's Duncan Scott, earning a place in the eight-man final slated later tonight. And that is the end of this news bulletin.
3: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસ કર્મીઓના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. દેશ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતાં ક્રૂડ ઓઇલમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. સીઆરપીએફના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ગૃહ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR સેવાનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા, 21 જળાશય હાઈ એલર્ટ પર, 5 જળાશય એલર્ટ પર, જ્યારે 13 જળાશય માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી. રાજ્યના 207 જળાશયોમાં 54%થી વધુ જળસંગ્રહ. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો. જિલ્લામાં આજથી જયા પાર્વતીના વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ. 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ભોજન ખાઈને કુમારિકા ભગવાન શિવ પાર્વતીની પૂજા કરે છે. આ વ્રતની ઉજવણી ગુરુવાર સુધી ચાલશે. કચ્છી લેવા પટેલ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લાના સરહદી અને અંતરિયાળ ગામડાના નાગરિકોને ઘર આંગણે નેત્ર સારવાર ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે કાર્યરત પ્રોજેક્ટ રોશની અંતર્ગત 8,000થી વધુ દર્દીની તપાસ અને 3,300 દર્દીના ઓપરેશન કરાયા. ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા ખેડૂતોને અલગ અલગ પાકના બીજની કીટ અપાઈ. 30 મહિલા લાભાર્થીને કિચન ગાર્ડન કીટ આપવામાં આવી. કચ્છમાં કૃષિ બાગાયતી ખાદ્ય પ્રોસેસિંગ અને નિકાસ ક્ષેત્રને વૈશ્વિક ઓળખ આપવા ભુજ તાલુકાના ભારાપર ખાતે બનનારા પ્રસ્તાવિત ફૂડ પાર્ક અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ. વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
0: ગુલમહોર.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું બાબુભાઈ પરમારે ગાયેલી મોરાર સાહેબની રચનાથી.

કરસનભાઈ બારોટે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. અષાઢ મહિનો અડધો વીત્યા બાદ કચ્છમાં મેઘરાજાએ હેત વરસાવતા છેલ્લા બે દિવસમાં સરેરાશ 100% વરસાદ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદના કારણે અગાઉ 80% થી વધુ રહેલી વરસાદની ઘટ ઘટીને 50% થી નીચે આવી ગઈ છે.

0: હવામાન વિભાગના આંકડા મુજબ કચ્છમાં અત્યાર સુધી સામાન્ય રીતે 170 મિલીમીટર વરસાદ પડવો જોઈએ, જેની સામે આ વર્ષે 87 મિલીમીટર એટલે કે 48% ઓછો વરસાદ નોંધાયો છે. અલનિનોના પ્રભાવે મોડા શરૂ થયેલા ચોમાસાને કારણે જુલાઈ માસમાં છેલ્લા 7 વર્ષમાં આ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમય સુધીમાં 64% વરસાદ પડ્યો હતો. જિલ્લાના 10 પૈકી 8 તાલુકાઓમાં હજુ 20%થી ઓછો વરસાદ છે, જેમાં રાપરમાં સૌથી વધુ 52% અને ભચાઉમાં 31% વરસાદ પડ્યો છે. ગુજરાતમાં પાછલા દિવસો દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું થોડું જોર ઘટ્યું છે. જોકે રાજ્ય પર હાલ અપર એર સર્ક્યુલેશન, 2 મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ 5 સિસ્ટમ સક્રિય થતાં 30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે. 2 અને 3 ઓગસ્ટ દરમિયાન કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભુજ ખાતે કચ્છ વન વર્તુણ અને ગાઈડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ચેરિયા નિવસન તંત્ર સંરક્ષણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મેંગ્રુવ પ્લાન્ટેશન મેન્યુઅલનું વિમોચન કરાયું હતું. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલ અને ગાઈડના નિયામક ડોક્ટર વી વિજયકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચેરના જંગલોના પર્યાવરણીય મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં મેંગ્રુવ પુનઃસ્થાપન, નર્સરી વિકાસ અને દરિયાકાંઠાના રક્ષણમાં તેની ભૂમિકા વિશે ચર્ચા કરાઈ હતી. જાગૃતિ માટે માહિતીસભર સામગ્રીનું વિતરણ કરાયું હતું, જેમાં વન અધિકારીઓ, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ક્રિકેટ એસોસિએશનના આગામી 2 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરાઈ છે. પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે વીરેન્દ્રસિંહ જાડેજા, મંત્રી તરીકે અતુલે મહેતા અને સહમંત્રી તરીકે પ્રવીણ એચ હિરાણીની નિયુક્તિ કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખે કચ્છમાં ક્રિકેટના વિકાસને વેગ આપી ખેલાડીઓને મંચ પૂરો પાડવાની નેમ વ્યક્ત કરી હતી. મીટિંગની શરૂઆતમાં દિવંગત પૂર્વ પ્રમુખ બહાદુરસિંહ જાડેજા અને વિદાય લીધેલા સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને પાકના બીજ અને 30 મહિલાઓને કિચન ગાર્ડન કીટ અપાઈ હતી. કુંભારડી અને ગુણાતીતપુર ગામમાં નિદર્શન માટે દિવેલા મગ અને તુવેરના બીજનું વિતરણ કરાયું હતું. સાથોસાથ સરદાર સરોવર નર્મદા નિગમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિના નિર્દેશનો અમલમાં મૂકી 60 ખેડૂતોને લાભાન્વિત કરાયા હતા. આ પ્રસંગે કેસર આંબાના રોપા, વિવિધ બિયારણો અને ફળ ઝાડનું વિતરણ કરી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. હૃદય અચાનક બંધ થઈ જવાની સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સીપીઆર શરૂ કરી બચાવી શકાય છે. ગેમ્સ જીકે જનરલ હોસ્પિટલની કોડ બ્લુ ટીમના તબીબોએ જણાવ્યું હતું કે સમયસર અપાતું સીપીઆર મગજને ઓક્સિજન પૂરતો પાડી સુરક્ષિત રાખે છે. પરિવારજનો કે નાગરિકો દ્વારા અપાતું પ્રાથમિક સીપીઆર જીવન જીવવાની શક્યતા અનેક ઘણી વધારી દેશે. હોસ્પિટલ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 6 દર્દીઓને સફળ સારવાર અપાઈ છે, તેમજ જનજાગૃતિ માટે 1120 જેટલા તબીબો અને કર્મચારીઓને બેઝિક લાઇફ સપોર્ટની તાલીમ આપવામાં આવી છે. ગાંધીધામ આદિપુર સેક્શનમાં એરપોર્ટ રોડ પર આવેલું રાજવી ફાટક નર્મદાની પાઇપલાઇન નાખવાની કામગીરી અર્થે 27 થી 29 જુલાઈ દરમિયાન રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. રેલવે કોલોનીમાં પૂરતું પાણી મળી રહે તે માટે આ કામ હાથ ધરાયું છે. આ દરમિયાન ફાટક પર 1 લેન બંધ રહેશે, જ્યારે 2 લેનથી વાહન વ્યવહાર ચાલુ રહેશે. ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત રખાયો છે, જેથી વાહન ચાલકો જુમાવીર ફાટકનો વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લઈ શકશે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ જીયુડીસી દ્વારા ભુજ શહેરમાં બનાવવામાં આવેલા રિંગરોડની મરામત અને જાળવણીના પ્રશ્નો નિવારવા માટે આ રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગને તબદીલ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કેશુભાઈ પટેલની અસરકારક રજૂઆતથી મુખ્યમંત્રી દ્વારા આ માર્ગોના વિકાસ માટે 94.30 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. આ અનુદાન હેઠળ 9 માસની સમયમર્યાદામાં કુલ 14માંથી 9 રસ્તાઓ પર રિસર્ફેસિંગ અને વાઇડિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ.

નમસ્કાર યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા દોસ્તોનો મનપસંદ કાર્યક્રમ યુવાવાણી. હું છું તમારી સાથી વૃંદા સોની અને આજે આપણે લઈને આવ્યા છે એક વિશેષ કાર્યક્રમ, દેશના સપના દેશના સિપાહી. આજના એપિસોડમાં બે મહાન પ્રસંગોને એક સાથે યાદ કરીશું, કારગિલ વિજય દિવસની વીરતા અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ. તો ચલો શરૂ કરીએ આ કાર્યક્રમ એક મસ્ત મજાના ગીત સાથે.

0: વાહ, આ ગીત સાંભળતા જ રોમ રોમમાં દેશભક્તિ જાગી જાય છે. કાલે હતી 26 જુલાઈ, કારગિલ વિજય દિવસ. મિત્રો, 1999ની વાત છે. કારગિલની 16,000 ફીટ ઊંચી બર્ફીલી પહાડીઓ પર દુશ્મને ઘૂસપેઠ કરી હતી. ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું. તોલોલિંગ હોય કે ટાઈગર હિલ, દરેક ચોકી પર આપણા જવાનો અસંભવને સંભવ કરી બતાવ્યું. એ યુદ્ધમાં 500થી વધુ વીર જવાનો શહીદ થયા હતા. અને યાદ રાખજો મિત્રો, એમાંથી ઘણા બધા જવાનોની ઉંમર 20-25 વર્ષની વચ્ચે હતી, એટલે કે તમારી અને મારી ઉંમર જેટલા. કેપ્ટન વિક્રમ બત્રાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એમનો એ વિજય ઘોષ, યે દિલ માંગે મોર, આજે પણ દરેક યુવાનના દિલમાં જોશ ભરી દે છે. 26 જુલાઈ 1999ના રોજ ભારતે વિજય જાહેર કર્યો અને ત્યારથી આ દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. સરહદ પર ઉભેલો જવાન પણ કોઈકનો દીકરો છે, કોઈકનો ભાઈ છે અને કોઈકનો મિત્ર છે. અને હવે આજના કાર્યક્રમનો સૌથી ખાસ હિસ્સો. આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે, સ્ટેફી કુનોરિયાને, જે આપણી સાથે સોશિયલ મીડિયાની ભૂમિકા પર વાત કરશે. આવો એમની સાથે વાત કરીએ.
1: નમસ્કાર યુવા મિત્રો, હું છું સ્ટેફી કુનોરિયા. આજે તમને સોશિયલ મીડિયા વિશે કહેવા માંગુ છું. ઘણા બધા પ્લેટફોર્મ છે, તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હશો. તો તમને ખ્યાલ છે તેના કેટલા ફાયદા છે અને કેટલા નુકસાન છે? આજે હું સોશિયલ મીડિયા વિશે જ વાત કરવા માંગુ છું. આજનો આપણો વિષય છે સોશિયલ મીડિયા કી ભૂમિકા, કેવી રીતે કાર્ય કરે છે આ સોશિયલ મીડિયા. આવો જાણીએ. સોને કે ચીડિયા અને ખેતી પ્રધાન કહેવાતો આપણો ભારત દેશ આજે ટેકનોલોજી સહિત અનેક મોરચે વિશ્વએ નોંધ લેવી પડે તે રીતે આગળ વધી ગયો છે. વર્ષો જૂની પરંપરાઓ છોડી આપણે દુનિયાના દેશોનો ખોરાક, વેશભૂષા અને આદતો અપનાવી લીધી છે, જેના અનેક ફાયદા પણ થયા છે અને અનેક ગેરફાયદા પણ થયા છે. આજે આપણે એક એવા જ સંવેદનશીલ વિષય એટલે કે સોશિયલ મીડિયા વિશે વાત કરીશું. ભારતમાં સૌપ્રથમ ટેલિફોન ક્ષેત્રે ક્રાંતિ આવી, ત્યારબાદ દૂરદર્શન એટલે કે ટેલિવિઝનના ક્ષેત્રે ક્રાંતિ આવી, ત્યારબાદ ઇન્ટરનેટની ક્રાંતિ સાથે જ આવેલી સોશિયલ મીડિયા ક્રાંતિએ લગભગ તમામ ભારતીયોના જીવન જીવવાની પદ્ધતિ જડમૂળથી બદલી નાખી છે. ઓરકુટથી શરૂ થયેલી સોશિયલ મીડિયાની સફર આજે અનેક માધ્યમો દ્વારા ભારતના લગભગ દરેક ઘરમાં મોબાઈલમાં ભારતીયોના દિલ દિમાગ પર રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા પર રોજના હજારો લાખો માનવ કલાક ખર્ચાય છે, જેમાં કંઈક સારું પણ થાય છે અને કંઈક ખોટું પણ થાય છે. સૌ પ્રથમ આજે આપણે સોશિયલ મીડિયાથી થઈ રહેલા ફાયદા વિશે વાત કરીશું. સોશિયલ મીડિયાના કારણે દુનિયા સાવ નાની થઈ ગઈ. દૂર દૂરના લોકો સાથે સાવ સરળતાથી સંપર્ક થઈ શકે છે, તેમના જ્ઞાનનો લાભ લઈ શકાય છે.

વેપારી વર્ગ અહીં પોતાના ઉત્પાદનો વિશે વાત કરી શકે છે, તેના ફોટો મૂકી શકે છે, દૂર દૂર વસતા ગ્રાહકો સુધી આંગળીના ટેરવેથી સંપર્ક પણ કરી શકે છે. મહિલાઓ, પુરુષો, યુવકો અને યુવતીઓ અહીં પોતાની પ્રતિભા અનુસાર વિડીયો બનાવી પોતાની અંદર રહેલી પ્રતિભાને કોઈ લાંબા ખર્ચ વિના ઉજાગર કરી શકે છે. પ્રિન્ટ મીડિયા હોય કે ડિજિટલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, તેમના માટે આજનું સોશિયલ મીડિયા કોઈ આશીર્વાદથી કમ નથી. દેશ વિદેશમાં બનતી ઘટનાઓ ગણતરીની ક્ષણોમાં જાણી શકાય છે અને પહોંચાડી પણ શકાય છે. પોલીસ અને કાયદા વિભાગ માટે પણ સોશિયલ મીડિયા એક ત્રીજી આંખ બની તેમને સહાયરૂપ બનતું હોવાનું અનેક કેસ દરમિયાન જોવામાં આવ્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે સોશિયલ મીડિયા દ્વારા અનેક દેશના અનેક શાળા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી સંકટ સમયમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કર્યો હોવાનું જોવામાં આવ્યું છે. અનેક સામાન્ય માનવી પણ પોતાની લાગણી, પોતાના નાના મોટા અવસરની તસવીરો સેકન્ડમાં પોતાના સગાવાલા અને સ્વજનોને મોકલી શકે છે. આ સોશિયલ મીડિયાની એક ખૂબ જ મોટી શક્તિ પણ ગણી શકાય. ફોટોગ્રાફ્સ, અગત્યના ડોક્યુમેન્ટ્સ, વિડીયો સહિત અનેક સામગ્રી આજે પણ આવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર સરળતાથી આપલે કરી શકીએ છીએ, જે અગાઉના વર્ષોમાં આટલી સરળ નહોતી. બીજા દેશોમાં કે બીજા શહેરોમાં વસતા કે શહેરમાં જ વસતા હોય, પરંતુ દૂર રહેતા સગા, સ્નેહી, મિત્રો સાથે આપણે આપણી અનેક સાઇટ્સના માધ્યમથી જીવંત સંપર્ક કરી શકીએ છીએ, જે અગાઉના વર્ષોમાં પત્રો કે એસડીટી કે આઈએસડી કોલ દ્વારા થતું, જે કામ આજે સૌ ના બરાબર ખર્ચમાં આપણે રૂબરૂ વાત કરતા હોય તે રીતે વાત કરી શકીએ છીએ, તેમને નિહાળી શકીએ છીએ. નવરાશની ક્ષણોમાં મુસાફરી દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સમય પણ પસાર થાય છે અને નવું નવું જાણવા પણ મળે છે. કવિ, લેખકો, ગીતકારો, ચિત્રકારો માટે આવા પ્લેટફોર્મ એક આશીર્વાદ રૂપ છે. તેઓ પોતાના સર્જન દ્વારા દેશ વિદેશમાં રહેતા લોકો સુધી સરળતાથી પહોંચી શકે છે. આમ સોશિયલ મીડિયા અનેક રીતે આપણને ઉપયોગી છે અને ફાયદા પણ છે, સામે તેની બીજી બાજુ તેના ગેરફાયદા પણ અનેક છે. હવે આપણે તેના ગેરફાયદા પર એક નજર નાખીશું. બાળકોમાં દૂષણ એટલી હદે વ્યાપી ગયું છે કે બાળકો તેમની ઉંમરમાં રમવાની રમતો છોડી આજે કલાકોના કલાકો મોબાઈલના માધ્યમથી આવી સાઇટ્સ પર રમતો રમતા જોવા મળે છે. પરિણામે તેમના સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર વર્તાય છે, જેની ભાવિ અસરો ખૂબ જ ગંભીર હશે. સોશિયલ મીડિયાના ઉપયોગ બાદ તમારી કોઈ વાત છાની કે ખાનગી રહેતી નથી, સાર્વજનિક થઈ જાય છે, જે ખૂબ જ ગંભીર બાબત સાબિત થઈ શકે છે. હજારો લાખો માનવ કલાક મોટા ભાગે કામ વગર ખર્ચાઈ જાય છે. સરળતાથી સંદેશ, ફોટા, વિડીયો મોકલી શકાતા હોવાથી તેનો લોકો દ્વારા મોટા પાયે દુરુપયોગ પણ થઈ રહ્યો છે. માતાઓ, બહેનો અને દીકરીઓ માટે આ જેટલું સારું છે એટલું જ ખરાબ પણ છે. અર્થહીન વાતો, શબ્દો, જાહેરાતો, ઘણી વાત સામાન્ય માણસ માટે મુશ્કેલીઓ વધારી દે છે. અનેક લોકો અહીં આવી ભ્રામક વાતોમાં છેતરાય પણ છે. સોશિયલ મીડિયાથી નવા મિત્રો બને છે તો ફાયદો છે, પણ મોટાભાગના કિસ્સામાં આવા જ મિત્રો પાછળથી છળ, કપટ અને ઠગાઈની ઘટનાઓ પણ બનતી હોવાનું સામે આવ્યું છે. આજે આકાશવાણીના માધ્યમથી સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા વિશે આપણે જોઈ રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ અને સાંભળી પણ રહ્યા છીએ. આપ આપના અનુભવો આકાશવાણી સાથે શેર પણ કરી શકો છો. સોશિયલ મીડિયા વિશે વધુ વાત કરતા, સોશિયલ મીડિયા એક આફત કે અવસર, ચલો જાણી આવીશું. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, એનો ઉપયોગ કરી તમે તમારી આજુબાજુમાં બનતી સારી કે નરસી ઘટનાઓ અને ખાસ તો પોતાના વિચારો લાખો લોકો સુધી પહોંચાડી શકો છો. આ ડિજિટલ યુગમાં લગભગ 80% લોકો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આવ્યા મુદ્દા પર કે સોશિયલ મીડિયા એક આફત છે કે અવસર છે. સૌથી પહેલા વાત કરીએ આફતની, તો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મ ઉપર એવા અનેક વિડીયો અને મેસેજ આવે છે જેનાથી વિવાદ, મન દુઃખ, ઘર્ષણ વગેરે થાય છે. એનું મુખ્ય કારણ છે ક્યારેક સાવ ખોટી અને ક્યારેક અધૂરી વાતને સાચી માની લેવી અને એને આગળ ફોરવર્ડ કરી દેવી. આમાં જો એટલી સમજદારી રાખવામાં આવે કે કોઈ પણ વિડીયો કે મેસેજ આવે એ બાબતે સત્ય શું છે એની જાણકારી મેળવીને જ આ વાત માનવી અને ખૂબ જ ઉપયોગી લાગે તો ને માત્ર તો જ તેને આગળ
ફોરવર્ડ કરવી

0: જોઈએ. આટલી ફરજ આપણે અદા કરીશું તો આપણે સોશિયલ મીડિયાને આફત બનતા રોકી શકીશું. અને હું તો ત્યાં સુધી કહીશ કે આ આપણી સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ છે. હવે વાત કરીએ અવસરની, તો અવસર બે પ્રકારના છે. એક છે સામાજિક જવાબદારી નિભાવવી અને બીજો છે આવકનું સાધન બનાવવું. સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘણા વિડીયો અને મેસેજ સમાજ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને એ ફોરવર્ડ કરવાથી શાંતિ અને ભાઈચારો ટકી અને વધી શકે છે. આ માટે જરૂરી છે આપણે આપણા જ્ઞાનમાં વધારો કરવો અને આપણી પાસે આવતી દરેક વસ્તુને ઉપરથી નીચે સુધી જાણકારી મેળવવી અને આ પોસ્ટ મૂકનાર કે ફોરવર્ડ કરનારનો ઈરાદો સમજવો. અને આ જો વિડીયો કે પોસ્ટ વિવાદ, મનદુખ, ઘર્ષણ વગેરે થાય એવું ન હોય તો જ તેને આગળ ફોરવર્ડ કરવી. આ એ રીતે તમે એક જવાબદાર નાગરિક બની શકો છો, આફતને અવસરમાં બદલી શકો છો, જે ખૂબ જ જરૂરી છે. હવે વાત આવે છે આવકના સાધન બનાવવાની. સોશિયલ મીડિયા વાપરતા ઘણા લોકો આમાંથી મહિને હજારો અને લાખો રૂપિયા કમાય છે, જેમાં કઈ ખોટું નથી. તે ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે આમાં માનવ કલાક ખર્ચાય છે તો તેનું વળતર ક્યાંક તો મળવું જ જોઈએ. તમારામાં પણ ટેલેન્ટ હોય તો તમે પણ આને આવકનું સાધન બનાવી શકો છો અને એમાં કશું ખોટું નથી. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણી કમાણીનું માધ્યમ સમાજ માટે આફત નહીં પણ અવસર બની રહે. આભાર. સોશિયલ મીડિયા વિશે વધુ વાત કરતા સોશિયલ મીડિયા આજના યુગમાં સંચાર અને માહિતીના આદાન પ્રદાનનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તે લોકો વચ્ચે સંપર્ક જાળવવામાં, નવા વિચાર શેર કરવામાં અને વિશ્વભરની ઘટનાઓ વિશે ઝડપથી માહિતી મેળવવામાં મદદ કરે છે. શિક્ષણ ક્ષેત્રે સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ સામગ્રી, વિડીયો અને નિષ્ણાતોના માર્ગદર્શન સુધી સરળ પહોંચ આપે છે. વ્યવસાયિક ક્ષેત્રે કંપનીઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓનો પ્રચાર કરીને ગ્રાહકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે છે. ઉપરાંત સામાજિક જાગૃતિ ફેલાવવા, સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા અને આપત્તિના સમયમાં મદદનું સંકલન કરવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરંતુ સોશિયલ મીડિયાના કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે. ખોટી માહિતીનું પ્રસારણ, સમયનો બગાડ, સાયબર ગુનાઓ અને વ્યક્તિગત ગોપનીયતાનું જોખમ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તેનો જવાબદારીપૂર્વક અને મર્યાદિત જ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને ધ્યાન રાખવું પણ જરૂરી છે, ખાસ કરીને યુવા મિત્રોએ. જો સારાંશમાં કહું, ટૂંકમાં કહું તો સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે. તેનો સમજદારીપૂર્વક અને સકારાત્મક ઉપયોગ કરવામાં આવે ને તો તે વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
1: ખૂબ ખૂબ આભાર આપના અમૂલ્ય વિચાર અને સમય માટે. મિત્રો, આશા છે કે આ વાતચીત તમારા માટે પ્રેરણારૂપ બની હશે. મિત્રો, હમણાં આપણે વીરતાની વાત કરી, પણ વીર એ જ નથી જે સરહદ પર લડે છે. વીર એ પણ છે જે દેશ માટે સપના જોવે છે અને એ સપના સાકાર કરે છે. અને એવા જ એક મહાન સપના જોનાર હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એમના વિશે વાત કરતા પહેલા સાંભળી લઈએ એક મસ્ત મજાનું ગીત. ફિલ્મ છે કેસરી, ગીત છે તેરી મિટ્ટી.

આ માટી માટે જીવવું અને આ માટી માટે કંઈક કરી બતાવું, એ જ સાચો પ્રેમ છે દેશ માટે. અને એ જ પ્રેમ સાથે રામેશ્વરમના એક નાના ગામનો છોકરો ભારતનો મિસાઇલ મેન બન્યો. આજે કલામ સાહેબની પુણ્યતિથિ છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુમાં રામેશ્વરમમાં એક સાધારણ પરિવારમાં થયો હતો. બાળપણમાં ઘરની પરિસ્થિતિ એવી હતી કે તેઓ સવારે વહેલા ઉઠીને છાપા વેચતા અને પછી સ્કૂલે જતા. પણ મિત્રો, પરિસ્થિતિ ગરીબ હતી, સપના નહીં. એ જ છોકરો આગળ જઈને ઇસરો અને DRDOમાં વૈજ્ઞાનિક બન્યો. SLV-3 રોકેટ હોય કે અગ્નિ અને પૃથ્વી મિસાઇલ, ભારતને આત્મનિર્ભર બનાવવામાં એમનું યોગદાન અમૂલ્ય છે. 2002માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા, પીપલ્સ પ્રેસિડેન્ટ. પણ રાષ્ટ્રપતિ ભવનમાં પણ એમનું દિલ તો વિદ્યાર્થીઓ સાથે જ હતું. જીવનની અંતિમ ક્ષણમાં પણ તેઓ શિલોંગમાં સ્ટુડન્ટ્સને લેક્ચર આપતા આપતા જ આ દુનિયાથી વિદા થઈ ગયા. એક શિક્ષક તરીકે જીવ્યા અને એક શિક્ષક તરીકે જ ગયા. એમનો પ્રસિદ્ધ વિચાર હતો, સપના એ નથી જે તમે ઊંઘમાં જોવો છો, સપના એ છે કે જે તમને ઊંઘવા નથી દેતા. અને આ એમનું માનવું હતું કે સૂરજની જેમ ચમકવું હોય ને તો સૂરજની જેમ પહેલા તપવું પડે. મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાંથી આપણે 3 શીખ લઈએ. પહેલી, કારગિલના જવાનો પાસેથી પોતાનું કર્તવ્ય નિભાવવું ગમે તેવી પરિસ્થિતિ હોય. બીજી, કલામ સાહેબ પાસેથી મોટા સપના જોવા અને એ માટે મહેનત કરવી. છાપા વેચનાર છોકરો રાષ્ટ્રપતિ બની શકે છે તો તમે કેમ નહીં. અને ત્રીજી, બંને પાસેથી દેશ પહેલા હું પછી. દેશભક્તિ માટે સરહદ પર જવું જરૂરી નથી, પોતાનું કામ ઈમાનદારીથી કરવું એ પણ દેશ સેવા જ છે. તો મિત્રો, સિપાહીના બલિદાન અને વૈજ્ઞાનિકના સપના, આ બંને મળી જાય ત્યારે એક મહાન ભારત બને છે. આજનો આ વિશેષ યુવાણી કાર્યક્રમ અહીં પૂરો થાય છે. વિદા લેતા પહેલા દેશ માટેની આ લાગણીને સલામ કરતા ફિલ્મ રાઝીનું આ ગીત, જય હિન્દ

આભાર મિત્રો, હું વૃંદા સોની આપની રજા લઉં છું. ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા મિત્રોનો કાર્યક્રમ યુવવાણી.

હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભુજ ખાતે કચ્છ વન વર્તુણ અને ગાઈડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ચેરિયા નિવસન તંત્ર સંરક્ષણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરાઈ. ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને પાકના બીજ અને 30 મહિલાઓને કિચન ગાર્ડન કીટ અપાઈ. ગાંધીધામ આદિપુર સેક્શનમાં એરપોર્ટ રોડ પર આવેલું રાજવી ફાટક નર્મદાની પાઇપલાઇન નાખવાની કામગીરી અર્થે આજથી 29 જુલાઈ દરમિયાન રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. મુખ્ય સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
3: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
2: તમે કોણ?
4: આરબીઆઈ કહે છે,
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર.

0: લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર વિગતવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. આ વિધેયક જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કર્યું. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. કેસોના ઝડપી નિકાલ માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો ઉલ્લેખ કરાયો છે. તેમાં ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયની તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ કરવા અને ચાર્જશીટ દાખલ થાયના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. આ નીતિ રાજ્ય તેમજ દેશના જહાજ નિર્માણ ક્ષેત્રને નવી દિશા આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ નીતિમાં શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને હરિત જહાજ મથક, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન અપાયું છે. આ નીતિનું મહત્વનું આકર્ષણ સંકલિત ભવ્ય જહાજ નિર્માણ પાર્કનો વિકાસ છે. રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો અપાશે. તેમાં મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, એમએસએમઈ પાસે ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજ દરમાં સહાય અને પાણીના ચાર્જમાં સબસિડી અપાશે. આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ ડેટ વેઇટ ટનેજથી વધારવા તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને આજે લીલી ઝંડી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં 32 જેટલી પરિયોજનાને મંજૂરી અપાઈ છે, જેમાં કમિટીએ 1977 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી અરજીઓ મંજૂર કરી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઉભી થવાની ધારણા છે. મોટા ઉદ્યોગો અને ટ્રસ્ટ સેક્ટર યોજના માટેની કેપિટલ સબસિડી હેઠળ અરજીઓ પર વિચારણા કરવા માટે પણ કમિટીની બેઠક યોજાઈ, જેમાં સમિતિએ 649 કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી અંદાજે 871 સીધી રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત ટેક્સટાઇલ યોજના હેઠળ 3 એકમો પણ મંજૂર કરાયા. આજે 4 ઔદ્યોગિક પાર્કને લીલી ઝંડી આપવામાં આવી. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને હવે પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શરૂ કરાવેલી E0 FIR સેવા અંતર્ગત 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપીએટી મશીનોનું રેન્ડમાઇઝેશન તથા કમિશનિંગ પૂર્ણ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા હરીફ ઉમેદવારોની ઉપસ્થિતિમાં બીજું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. બંને રેન્ડમાઇઝેશન બાદના ઈવીએમ અને વીવીપીએટી મશીનોની યાદી તમામ ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણીમાં ઉપયોગ માટે આ ઈવીએમ અને વીવીપીએટી મશીનો સંબંધિત ચૂંટણી અધિકારીને સોંપાયા. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન 30 જુલાઈના રોજ મતદાનના દિવસે જાહેર રજા રહેશે. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે. અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે, તેમજ સરકારી અને અનુદાનિત શાળાઓને આવરી લેવાશે તેમ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ જણાવ્યું.
2: અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે. અહીંથી વિનામૂલ્યના પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું. રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારના બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા માગીએ છીએ કે આપના બાળકોના પાઠ્યપુસ્તકો જે છે એ જો ડેમેજ થયા હશે તો એની માગણી આવેથી અમે સત્વરે એને પહોંચાડીશું.
0: બનાસકાંઠામાં પાલનપુર બસ ડેપો ખાતે વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ નવી ત્રણ

0: મિની બસોને લીલી ઝંડી આપી. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ આ બસોની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે સરકાર આદિવાસી વિસ્તારના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પરિવહનની સુવિધાઓ સતત વિસ્તારી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી અપાઈ છે. આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી જેલ સાઇડ રહેશે. ઉપરાંત આંબલી રોડ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ 2026 અમલમાં આવશે. છોટાઉદેપુરના ગ્વાન તાલુકામાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના હસ્તે સંકલ્પ વિદ્યોદય કન્ટેનર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ સ્માર્ટ કન્ટેનર શાળાઓ અંતરિયાળ ક્ષેત્રોમાં શિક્ષણનો નવો ઉચાસ પાથરશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદના લીમખેડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર, ખેડાના મહેમદાવાદ અને અમદાવાદના દસક્રોઈમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે. અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિની આજે શિક્ષણમંત્રી પ્રદ્યુમન નવાઝા, રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ સમીક્ષા કરી. દરમિયાન ભારે વરસાદથી અસરગ્રસ્ત ડાંગ જિલ્લામાં નુકસાન પામેલા 53 વીજ થાંભલાઓ ઉભા કરી DGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગોને પૂર્વવત કરવા માર્ગ અને મકાન વિભાગે સમારકામ શરૂ કર્યું. હાલોલ તાલુકાના રામેશરા તરગોળ માર્ગ પર તાત્કાલિક માટી દૂર કરી મેટલ પાથરવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ નાંદરવા ગામમાં આકાશે વીજળી પડતા એક મહિલાનું મોત અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો. ભાડભૂતના અંદાજે 6,000 માછીમારો માછીમારી માટે રવાના થયા. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આજે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા છે.
1: गुजरात क्षेत्र में ज्यादातर स्थानों हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कल के लिए योलो वार्निंग, हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात काला कृषि के लिए 28 और 29 जुलाई में. मेनली दक्षिण गुजरात में इक्का दुक्का स्थान में हल्का से हेवी रेनफॉल का संभावना रहेगा. जो डिस्ट्रिक्ट इसमें है सूरत, दांस, नवसरी, और नगर हल्के दिया है.
0: આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યની આ ટુકડીમાં શૂટર ઇલાવેનિલ વલ્લારીવન, ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેત પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદહી ચૌધરી તેમજ દોડવીર દિવ્યાની ઝાલાનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી જીલ દેસાઈની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યમાંથી માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો. હવે આ સંખ્યા વધીને 3 ગણી થઈ ગઈ છે. ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજસ્થાન મૂળનો યુવક નહાવા માટે ગામના તળાવમાં પડ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2,999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. 4 દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: મોટી વહુ, આ તમારે નામ
3: આટલી પણ શું ઉતાવળ હતી?
2: અરે અને નાની, આ તારા નામે અને આ

0: તમારી ડિંગલીના નામે.
1: પણ દાદી,
0: હા,
1: તમારા નામે
2: બધું જ. મેં બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આમને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જ્યારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
3: શુભ શુભ બોલો. શું
4: RBI કહે છે?
5: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણીના આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કામનો ચોરો.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, ચોમાસું બેસી ગયું છે, પાણીની આવક વધી રહી છે, ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ થઈ રહી છે. પરંતુ જ્યાં માફકસર વરસાદ આવે છે ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટે આપણે કયા પગલાં લઈ શકીએ, ખેતરમાં, અગાશીમાં, આપણા ઘરમાં, તેના વિશે આપણે આજે જાણીશું. તેના બાદ આપણે ચોમાસા દરમિયાન મધમાખી ઉછેર કરતા પાલકો માટે કઈ કાળજી રાખવી તેના વિશે પણ જાણીશું. તો ખેડૂત મિત્રો, વાત કરીએ વરસાદી પાણીના સંગ્રહ વિશે. ખેડૂત મિત્રો, પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે. પાણી, ખોરાક અને રહેઠાણ આ ત્રણ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. જેના વગર જીવન જીવવું શક્ય નથી. એમાં પણ આપણે પાણીની વાત કરીએ તો અત્યારે આ યુગ તો સંપૂર્ણપણે ભૂગર્ભ જળ પર જ નિર્ભર થઈ ગયો છે. આપણને ખબર જ છે કે ઘરે ઘરે હવે બોર આવી ગયા છે. આ ભૂગર્ભ જળનો પીવા માટે, ખેતી માટે, ઘર વપરાશ માટે, ઉદ્યોગો માટે અડેધડ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાના અને ઝડપથી પૂરા થતા આ ભૂગર્ભ જળનો ઉપયોગ કરવાથી ઘણી નાની મોટી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. પહેલાની સરખામણીમાં અત્યારે બોરવેલમાં પાણી બહુ ઊંડે જતા રહ્યા છે અને અત્યારે નવા બોરવેલમાં પાણી આવવાની સંભાવના પણ પહેલાની સરખામણીમાં ખૂબ ઓછી થઈ ગઈ છે. ખેડૂત મિત્રો, જરૂરિયાત કરતાં વધારે પાણી ભૂગર્ભમાંથી બહાર કાઢવાથી ભૂગર્ભ જળનું સ્તર નીચું જતું રહ્યું છે અને સાથે સાથે દરિયાઈ ખારું પાણી ભૂગર્ભમાં બહુ દૂરના વિસ્તાર સુધી મળવા લાગ્યું છે. માટે જ કોઈપણ ક્ષેત્રમાં વપરાતા પાણીની ગુણવત્તા એ સૌથી અગત્યનું પરિબળ છે. જો પાણીની જ વાત કરીએ તો નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે પીવાના ઉપયોગમાં આવતા પાણીની ગુણવત્તા ખૂબ જ જરૂરી છે. અત્યારે ફેલાતા મોટાભાગના રોગો દૂષિત પાણી પીવાથી અને તેના માધ્યમ થકી જ ફેલાય છે. તો ખેડૂત મિત્રો, જો આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભૂગર્ભ પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ફ્લોરાઇડવાળું પાણી પીવામાં આવે તો લાંબા ગાળે વ્યક્તિને હાડકાં નબળા પડે છે. તેવી જ રીતે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ખારાશ વધારે જોવા મળે, તેથી તે પીવાલાયક નથી. અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રોના વધારાના ખરાબ રસાયણવાળા પ્રદૂષિત પાણીથી કેન્સર, ચામડીના રોગો જેવા ઘણા રોગો થવાની સંભાવના રહે છે. તો પીવાના પાણીને યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર પીવામાં ઉપયોગ લઈએ તો ઝાડા, ટાઇફોઇડ, કોલેરા, કમળો, પથરી, હિપેટાઇટિસ જેવા જીવલેણ રોગો થઈ શકે છે. આમ જોઈએ તો વધારે વરસાદવાળા જંગલના વિસ્તારો અને ભૂગર્ભ જળનો ખજાનો કહેવાતા વિસ્તારોમાં પણ અત્યારે પાણીની અછત જોવા મળે છે. તો આ બધાની વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ એક ઉપાય તરીકે બહાર આવ્યો છે, જેના વિશે હવે આપણે વિચારવું જ રહ્યું. તો ખેડૂત મિત્રો, એના પદ્ધતિની જો વાત કરીએ તો ભૂગર્ભ જળ રિચાર્જ પદ્ધતિ, એટલે કે ફરીથી ભૂગર્ભ જળનું સ્તર વધારવું અને તે માટે વરસાદી વહી જતા પાણીને રોકીને સીધું જ ભૂગર્ભમાં ઉતારવું, એટલે કે ભૂગર્ભ જળ રિચાર્જ. ચોમાસાની ઋતુમાં ખેતર, બાગ, બગીચા, મેદાન વગેરેનું પાણી જૂના ખાલી પડેલા કૂવા, બોરવેલમાં ઉતારીને ભૂગર્ભને રિચાર્જ કરી શકાય. બોરવેલ કૂવામાં ઉતારતા પહેલા પાણીને રેતી, નાની કાંકરી, મોટી કાંકરીના એક આવરણમાંથી પસાર કરવું, જેથી ખુલ્લા વહી આવતા પાણીમાં રહેલી અશુદ્ધિ તેમાં રોકાઈ જાય અને શુદ્ધ પાણી જ બોરવેલમાં, કૂવામાં અને રિચાર્જ કરવા માટે ઉપયોગમાં આવે. ખેડૂત મિત્રો, નદી, મોટી નહેરમાં મોટા પ્રમાણમાં વહી જતા પાણીને ચેકડેમ બનાવીને રોકવાથી તે પાણી પણ ધીમે ધીમે ભૂગર્ભમાં મોટા પ્રમાણમાં ઉતારી શકાય છે. મોટી નદી નહેરોમાં સિમેન્ટ કાંકરીનો ઉપયોગ કરી મજબૂત ચેકડેમ બાંધવો, જેથી વધારે પાણી આવે તો તે બાંધેલો ડેમ તૂટે નહીં. નાની નહેર હોકડામાં તો માટી, પથ્થર મૂકીને પણ પાણીને રોકી શકાય. આ પદ્ધતિથી પાણી રોકવાથી ભૂગર્ભ જળ પણ રિચાર્જ થશે અને માટીનું ધોવાણ પણ અટકે. ખેતરની આજુબાજુ પડેલી ખાલી અને નીચાણવાળી જમીનમાં તળાવ બનાવીને પણ પાણીના સંગ્રહની સાથે સાથે ભૂગર્ભ રિચાર્જ કરી શકાય છે. તેના માટે આજુબાજુના બધા ખેતરનું પાણી ચોમાસામાં તે તળાવમાં જતું રહે તેવી વ્યવસ્થા કરવી અને પછી ચોમાસું પૂરું થયા પછી તે તળાવના પાણીનો પિયતનો ઉપયોગ કરી શકાય. તો ખેડૂત મિત્રો, હવે અગાશીની એટલે કે ઘરોમાં રહેતા લોકો માટે વાત કરીએ તો રૂફ વોટર હાર્વેસ્ટિંગ એટલે ચોમાસાની ઋતુમાં પાકા મકાનના ધાબા, અગાશી, કાચા મકાનના નળિયા પરથી વહી જતા વરસાદી પાણીને પાઇપ દ્વારા કોઈ ટાંકીમાં સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તો આ રીતે સંગ્રહ કરેલા પાણીથી વર્ષ દરમિયાન વરસાદી પાણીનો પીવામાં પણ અને ઘર વપરાશમાં પણ સારામાં સારો ઉપયોગ કરી શકાય. વરસાદના પાણીમાં ક્ષાર
નહિવત પ્રમાણમાં હોવાથી રસોઈ પણ ઝડપથી ચડી જાય છે, જેથી સમય અને ઈંધણ બંનેનો બચાવ થાય છે. અગાસીના બધા પાણીના પાઇપને એકસાથે જોડીને તેને ટાંકીમાં ઉતારતા પહેલાં રેતી, નાની કાંકરી અને મોટી કાંકરીના આવરણમાંથી પસાર કરવું અથવા ફિલ્ટર યુનિટમાંથી પસાર કરવું, જેથી તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય. હવે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે તે આપણે જોઈ લઈએ. કે ચોમાસાની મોસમ પહેલાં વરસાદના આગમન પહેલાં અગાસી, ધાબાની છત, પાણી, પાઇપો બરાબર પાણીથી સાફ કરવી. પહેલાં વરસાદના પાણીને સંગ્રહ ન કરતાં પાઇપ દ્વારા બહાર જવા દેવું, જેથી અશુદ્ધિ ન થાય. પાણીની અશુદ્ધિ દૂર કરવા પાણીને ફિલ્ટર અથવા રેતી કાંકરીના આવરણમાંથી પસાર કરવું. પાણીની ટાંકીની અંદરની દિવાલ કડી ચૂનાથી રંગવી અને પાણીમાં કડી ચૂનાથી ભરેલા માટીના માટલા માદરપાટના કપડાથી બાંધી ટાંકીમાં ડૂબાડી દેવા. આટલી કાળજી રાખવા છતાં લાંબા સમય પછી પાણીમાં એનરોબિક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, માટે પાણીનો ઉપયોગ કરતા પહેલા પાણીને ઉકાળીને પીવું જોઈએ, અથવા તો પછી 0.5 ગ્રામ ક્લોરીનની ગોળી 20 લિટર પાણીમાં નાખવી, અથવા પાણીનો ઉપયોગ કરતા પહેલા 8 થી 10 કલાક તાંબાના વાસણમાં રાખવું, અથવા તો પછી બજારમાં મળતા યુવી ફિલ્ટરનો ઉપયોગ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી વરસાદી પાણીના સંગ્રહની અને તકેદારીની. તો હવે આપણે એક સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ અને ફરીથી ભેગા થઈને આગળ વરસાદી વાતાવરણમાં મધમાખી ઉછેરમાં શું કાળજી રાખવી એના વિશે વાત કરીશું.

તો ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. હવે ચોમાસા દરમિયાન મધમાખી પાલનમાં કેટલીક કાળજીઓ રાખવી જોઈએ. ચોમાસું એ મધમાખીઓ માટે ખૂબ જ મુશ્કેલ સમયગાળો છે, કારણ કે ચોમાસા દરમિયાન સતત વરસાદ વાદળછાયું હવામાન રહે છે.

ફૂલો ઓછા જોવા મળે છે, અને જો ફૂલો હોય તો પણ વરસાદને કારણે તેમાંથી પુષ્પરસ અને પરાગ ધોવાઈ જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂન જુલાઈ મહિનામાં ઘાસ, જંગલી વનસ્પતિઓ વગેરેમાં તથા નવા ક્ષેત્રીય પાકોનું વાવેતર ચાલુ હોવાને કારણે ફૂલો જોવા મળતા નથી. આવી સ્થિતિ મધમાખીઓ માટે ખોરાકની અછતની સ્થિતિ બની જાય છે. રાણી મધમાખી ઈંડા મૂકવાનું બંધ અથવા ઓછું કરી નાખે છે. મધમાખીઓની વસાહતો નબળી પડવાને કારણે દુશ્મન જીવોના આક્રમણની શક્યતાઓ વધી જાય છે. ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે મધમાખીઓ ગૂંગળામણ અનુભવે છે. આથી ચોમાસા દરમિયાન કેટલી કાળજી રાખવી જોઈએ તેના વિશે આપણે વાત કરીએ. ચોમાસાની મોસમ દરમિયાન દુશ્મન જીવો, વરસાદ અને પવનથી મધમાખીની વસાહતોને બચાવવી જોઈએ. મધમાખી વસાહતોની આજુબાજુની વધારાની વનસ્પતિઓ દૂર કરવી, જેથી હવાની અવરજવર સરળતાથી થઈ શકે. ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ્યારે આપણે મધપેટીમાંથી મધ કાઢીએ ત્યારે પૂરતા પ્રમાણમાં મધપેટીઓમાં રહેવા દેવું જોઈએ, જેથી ખોરાકની અછતની સ્થિતિમાં મધમાખીઓ મધનો ઉપયોગ કરી શકે. ચોમાસા દરમિયાન ખેરના વૃક્ષમાં ફૂલો જોવા મળતા હોવાથી મધમાખીની વસાહતોને ત્યાં સ્થળાંતરિત કરી શકાય. હવે ખાલી કે જૂની કાળાશ પડતી ફ્રેમો કાઢી લેવી જોઈએ, જેથી મીણના ફૂદા કે તેમની ઈયળથી વસાહતોને બચાવી શકાય. મીણના ફૂદાની માદા મધપેટીની તિરાડોમાં અંદર કે બહારની બાજુ ઈંડા મૂકે છે. ઈંડામાંથી બહાર નીકળ્યા બાદ ઈયળ મધપૂડો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મીણ પર ખાવાનું ચાલુ કરે છે. પરિણામે તે રેશમની જાળી સાથે બોગદું બનાવે છે. સામાન્ય રીતે નબળી વસાહતોમાં વધારે નુકસાન કરતી જોવા મળે છે. વસાહતોની નિયમિત ચકાસણી કરતા રહેવી જોઈએ. જો પેટીના ખૂણા, ખાંચ કે નીચેના પાટિયા પર મીણ ફૂદા કે તેમની ઈયળ હોય તો તેમને દૂર કરવી જોઈએ. મધમાખીની વસાહતોમાં જો કોઈ તિરાડ કે છિદ્ર હોય તો તેને માટીથી બંધ કરી દેવું જોઈએ, જેથી ફૂદા ત્યાંથી પ્રવેશી ના શકે. શક્ય હોય તો વસાહતોની આગળ જાળવવાવાળો ગેટ મૂકવો. મધમાખીની વસાહતોની અંદર સ્વચ્છતા રહે તેનું ખાસ ધ્યાન રાખવું. મધમાખીઓ સ્ટેન્ડ પર તેમના દરવાજા બાજુ ઢળતી રાખવી જોઈએ, જેથી વરસાદનું પાણી મધપેટીમાંથી બહાર નીકળી જાય, તેમાં ભરાઈ ન રહે. ખોરાકની અછતની સ્થિતિમાં સામાન્ય રીતે 1:1 પ્રમાણમાં ખાંડ અને પાણી સરખા પ્રમાણમાં ભેળવી ગરમ કરીને ચાસણી આપવી જોઈએ. પોલન એટલે કે પરાગ સપ્લિમેન્ટની જો વાત કરીએ તો 30 ગ્રામ પરાગરજ, 120 ગ્રામ સોયાબીન લોટ, 200 ગ્રામ ખાંડને 100 મિલીલીટર ગરમ પાણીમાં ભેળવીને મધમાખીઓને આપી શકાય. હવે પરાગના સબસ્ટિટ્યૂટ એટલે કે પરાગની જગ્યાએ શું આપી શકાય તો 300 ગ્રામ સોયાબીન લોટ, 100 ગ્રામ યીસ્ટ, 100 ગ્રામ દૂધના પાવડરને પૂરતા પ્રમાણમાં ખાંડની ચાસણીમાં ભેળવીને કેક બનાવીને આપી શકાય. હવે આવા સમયે એક પેટીની મધમાખીઓ દ્વારા બીજી પેટીઓમાં ખોરાકની લૂંટ કરવાની સંભાવના વધુ હોય છે. તેમાં બંને પેટીઓની મધમાખીઓ મરે છે. જો માખીની સંખ્યા ઓછી હોય તો પ્રવેશદ્વાર સાંકડો કરી દેવો જોઈએ. જો મધમાખીઓની સંખ્યા ઓછી હોય તો 2 પેટીની માખીઓની વસાહત સમાચારપત્ર એટલે કે છાપાની મદદ લઈને ભેગી કરી દેવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આ સમાચાર પત્ર એટલે કે છાપાની મદદથી મધમાખીઓની વસાહત ભેગી કરવાની એક રીત છે, તેના વિશે આગળ જાણીશું. એ પહેલા આપણે સુંદર મજાનું ફરીથી એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.

તો ખેડૂત મિત્રો, આપણી વાત ચાલતી હતી ચોમાસા દરમિયાન મધમાખી ઉછેરમાં રાખવાની કાળજી વિશે. હવે સમાચાર પત્રની મદદથી જે વસાહત ભેગી કરવાની વાત છે, એમાં દરેક મધમાખીની વસાહત એક ખાસ પ્રકારની ગંધ પેદા કરે છે અને તેને કારણે બે અલગ અલગ મધમાખીની વસાહતને ભેગી કરવી મુશ્કેલ છે. જો તેને ભેગી કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો બંને વસાહતની માખીઓ વચ્ચે ઝઘડો થાય અને તેમાં ઘણી બધી માખીઓ મરી જાય. તેથી બંને પેટીઓને નજીક લાવી તેમના વચ્ચે તાલમેલ કરવો ખૂબ જ જરૂરી છે. તેના માટે બંને વસાહતની પેટીઓને આશરે 3 કિલોમીટરથી વધારે કોઈ અલગ જ સ્થાન પર લઈને ભેગી કરી શકાય, અથવા બંને વસાહત જો એક જ એપીયરીમાં એક જ સ્થાન પર હોય તો તેને દર દિવસે 2-3 ફૂટ ખસેડીને નજીક લાવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો પાછી ફરીથી માખીઓ તેની જૂની જગ્યા પર જ રહે છે. બંને પેટીઓ જ્યારે 1-2 ફૂટના અંતરે હોય ત્યારે એક પેટીમાંનું ઉપરનું ઢાંકણ દૂર કરવું. સમાચાર પત્ર એટલે કે છાપામાં ટાંકણી વડે નાના નાના છિદ્ર કરીને પહેલી પેટી પર મૂકવું. હવે બીજી પેટીનું તળિયાનું બળ દૂર કરી પહેલી પેટી પર જે છાપું રાખેલું છે તેના પર મૂકવી, કે જેથી છાપું બંને પેટી વચ્ચે એક આવરણ જેવું કામ કરે. આમ કરવાથી 1-2 દિવસમાં બંને વસાહતની ગંધ મળી જશે અને મધમાખીઓ સમાચાર પત્ર કાપીને ભેગી થઈ જશે. જે પેટીમાં નબળી કે ઉંમરવાળી રાણી હોય તેને દૂર કરી દેવી જોઈએ. થોડા દિવસ પછી બંને વસાહતવાળી પેટીને ફ્રેમને એક જ પેટીમાં રાખી શકાશે અને ત્યારબાદ વધારાની પેટી દૂર કરી દેવી. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ચોમાસા દરમિયાન મધમાખી ઉછેરમાં રાખવામાં આવતી કાળજી વિશે. તો ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો, આવી સુંદર મજાની વાતો સાથે દર અઠવાડિયે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત આપણે મળતા હોઈએ છીએ. હવે આ કાર્યક્રમ આપણે આપણા મોબાઈલમાં પણ એન્ડ્રોઇડ એપ એર રેડિયો અથવા તો ન્યૂઝ ઓન એર પર આપણે એર ગુજરાતી પર સાંભળી શકીશું. તો ખેડૂત મિત્રો, તમારા મિત્રને હવે રજા આપો. ફરી મળીશું આવી જ નવી અને અવનવી વાતો સાથે. હવે અંતમાં આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

હવે પ્રસ્તુત છે હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘણી ખરી જગ્યાએ હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દમણ તથા દાદરાનગર હવેલી તેમજ સઘન ખેતી વિસ્તારના સુરત તથા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. માછીમાર ભાઈઓને જણાવવાનું કે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી કાંઠા વિસ્તારમાં કલાકના 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. ઊંચા મોજાના ઉછાળા સાથે દરિયો તોફાની બનશે, જેથી દરિયો ન ખેડવો. આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. બરાબર 7:50 સાંભળશો સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમોર્ફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યો. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપો પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026 આજે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં રજૂ કર્યું હતું. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. સાંજે 5 વાગે ત્રીજી વખત મુલતવી રાખ્યા પછી ગૃહની બેઠક શરૂ થઈ.

0: નીટ મુદ્દા પર વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા એફઆઈઆર પાછા ખેંચવાની માંગણી કરતા વિપક્ષના સાંસદો ઉભા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હોબાળો ચાલુ રહેતા પ્રિસાઇડિંગ ઓફિસરે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી ગૃહને મુલતવી રાખ્યું. બપોરે 2 વાગ્યા બીજી વખત મુલતવી રાખ્યા પછી ફરી એક વખત મળ્યું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ વિધેયક દેશના કરોડો યુવાનોના ભવિષ્ય અને સખત મહેનત અને આકાંક્ષાઓ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ કાયદો છે.
1: લોક પરીક્ષા અનુચિત સાધારણ નિવારણ સંશોધન વિધેયક 2026 હમારે દેશ કે કરોડો યુવાઓ કે ભવિષ્ય ઉનકી મહેનત ઓર ઉનકી આકાંક્ષાઓ સે જુડા અત્યંતિક મહત્વપૂર્ણ વિધેયક હૈ. યે વિધેયક પેપર લીક જૈસે અપરાધો પર પ્રભાવી અંકુશ લગાને દોષીઓ કે વિરુદ્ધ કઠોર પ્રાવધાન કર દેશ કે કરોડો યુવાઓ કે હિતો કી રક્ષા ઓર ઇસ દિશા મે એક મહત્વપૂર્ણ વિધેયક હૈ.
0: રાજ્યસભા પણ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ચોથી મુલતવી પછી સાંજે 5:15 ઉપલગ્ન ફરી શરૂ થયું ત્યારે ઉપાધ્યક્ષ શ્રી હરિવંશે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. જો કે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું અને તેમની માંગ પર આગ્રહ રાખ્યો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેર પરીક્ષા વિધેયક પર ચર્ચામાં વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી.
2: कांग्रेस पार्टी और कुछ दल है उनको कहना चाहता हूँ, विषय को भटकने मत दीजिए. इस वक्त स्टूडेंट का इंटरेस्ट देश में जो एग्जामिनेशन होने का जो प्रक्रिया आज तक हमने देखा है उसको मजबूती से जो रिफॉर्म्स लाया है इस पे चर्चा होना ये सबसे प्राथमिकता होना चाहिए इस वक्त.
0: પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર વધુ પડતા પોલીસ બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અનેક અરજીઓ પર સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોનાનીની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા પોલીસ અધિકારીઓના પરિવારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર પણ સુનાવણી કરવાનો નિર્ણય લીધો. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમોરફી પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયા બાદ યુક્રેનના રાજદૂત ડોક્ટર ઓલેક્ઝાન્ડર પોલિશચુકને સમન્સ પાઠવ્યા હતા. મંત્રાલયે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને વાણિજ્યિક શિપિંગ પર આવા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દરિયાઈ નેવિગેશનની સલામતી, નેવિગેશનની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પર તેમની પ્રતિકૂળ અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આજે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યોને નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈડીના ચાર્જશીટને નોંધવાનો ઇન્કાર કરવાના નીચલી અદાલતના આદેશને પડકારતી પ્રવર્તમાન નિદેશાલયની અરજીનો જવાબ આપવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. જસ્ટિસ મનોજ જૈને આગામી સુનાવણી 10 સપ્ટેમ્બર માટે નક્કી કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે આજે સર્વોચ્ચ અદાલતને માહિતી આપી હતી કે તેણે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલા દાનમાં કથિત ઉંચાપતની તપાસ માટે લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આઈજી આઈપીએસ અધિકારી કિરણ એસના નેતૃત્વમાં 4 સભ્યોની વિશેષ તપાસ ટીમ સીટની રચના કરી છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને સીટના 5મા સભ્ય તરીકે ફોરેન્સિક ઓડિટરનો સમાવેશ કરવા કહ્યું, જે 2 અઠવાડિયામાં તેનો પ્રથમ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. ઉત્તર પ્રદેશમાં એક ખાસ અદાલતે આજે રામ મંદિર દાન ચોરી કેસમાં 8 આરોપીઓની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી છે. આરોપીઓને જિલ્લા જેલમાંથી વર્ચ્યુઅલ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા રોકન દાનની કથિત ઉંચાપત સાથે સંબંધિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ ABID ને ફોલો કરશો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના સ્થાપના દિવસ પર તેના તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે CRPF એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે રક્ષણથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી CRPFના જવાનોએ હંમેશા રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે માઓવાદ ના ખતરાનો નાશ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં ફાળો આપ્યો છે. આસામ રાઇફલ્સે રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરીને છેલ્લા 3 દિવસમાં મિઝોરમમાં 4 અલગ અલગ કાર્યવાહીમાં 14.2 કરોડ રૂપિયાથી

0: ડોલરના કિંમતના ડ્રગ્સ અને દાણચોરી કરાયેલા સોપારી જપ્ત કર્યા છે. મ્યાનમારના બે નાગરિકો સહિત 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થો અને આરોપીઓને વધુ કાનૂની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી 2026 શરૂ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પોલિસી સ્માર્ટ અને ટકાઉ શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમ વિકસાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેરીટાઇમ વિઝન 2047ના વિઝનને સમર્થન આપે છે. ભારતીય વહીવટી સેવાના અધિકારી કેશવ ચંદ્રાએ આજે ખાણ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. શ્રી ચંદ્રાએ ખાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી અને મંત્રાલયની મુખ્ય પહેલ અને ચાલુ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. બોમ્બે હાઇકોર્ટે આજે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને મેટા પ્લેટફોર્મ્સ, એક્સ કોર્પ, ગૂગલ LLC અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે બદનક્ષી ભર્યા ડીપ ફેક અને AI જનરેટેડ સામગ્રીના કથિત પ્રસાર અંગે સિવિલ દાવો દાખલ કરવાની મંજૂરી આપી હતી. શ્રી ગડકરીએ આરોપ લગાવ્યો છે કે AI જનરેટેડ પોસ્ટ તેમને અને તેમના પરિવારને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પ્રોગ્રામના નાણાકીય લાભો સાથે ખોટી રીતે જોડે છે. તેમણે આ દાવાઓને દૂષિત અને બદનક્ષી ભર્યા ગણાવતા સામગ્રીના પ્રસારને રોકવા માટે કાયમી મનાઈ હુકમ માંગ્યો છે. બંગાળની ખાડી પર ઊંડું દબાણ સર્જાવાને કારણે હવામાન વિભાગે આવતીકાલે સુધી ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ અને વિદર્ભમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદ પડી શકે છે. IMD માછીમારોને બુધવાર સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. પર્યટન મંત્રાલયે પ્રતિષ્ઠિત ઇનક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને એક પસંદગીના વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ ભાગીદારી એર ઇન્ડિયાના વ્યાપક વૈશ્વિક નેટવર્ક અને ભારતના વૈવિધ્યસભર પર્યટન વિકલ્પોનો લાભ લઈને મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં દેશની હાજરીને મજબૂત બનાવશે. ચીનમાં હાંગઝોઉમાં આજે ISSF વર્લ્ડ કપ 2026 શૂટિંગમાં ભારતીય એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય શૂટર્સ એશા સિંહ અને મનુ ભાકરને તેમના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં હિટ્સમાં 6ઠા સૌથી ઝડપી સ્વિમર તરીકે સ્થાન મેળવ્યા બાદ બે વખતના ઓલિમ્પિયન સાજન પ્રકાશે પુરુષોની 200 મીટર બટરફ્લાય ફાઇનલમાં ભાગ લેશે. પ્રકાશે 1:58.59 સમય કાઢ્યો અને સ્કોટલેન્ડના ડંકન સ્કોટ પછી બીજા સ્થાને રહ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ MV ઓમરફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યું. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને ISSF વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: अब आप मुनीश शर्मा से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए. पहले लोकसभा. लेखक हैं PTI भाषा के दीपक रंजन. सरकार ने प्रश्न पत्र लीक और परीक्षाओं में अनुचित साधनों के इस्तेमाल से जुड़े अपराधों के खिलाफ सख्त प्रावधान वाला लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 आज लोकसभा में पेश किया. नीट प्रश्न पत्र लीक के मुद्दे पर पिछले सप्ताह दिल्ली में प्रदर्शन करने वाले छात्रों पर पुलिस कार्रवाई को लेकर विपक्षी सदस्यों के हंगामे के बीच लोकसभा अध्यक्ष ओम बिरला ने सरकार द्वारा पेश किए गए इस विधेयक पर चर्चा शुरू कराने पर जोर दिया. अध्यक्ष ने सरकार और विपक्षी दलों से आज शाम तक सहमति बनाने की भी अपील की. सदन की बैठक दो बार स्थगित होने के बाद जब अपराह्न 2 बजे शुरू हुई तो अध्यक्ष ने कहा कि मैं आपको 3 घंटे का समय देता हूं, शाम को 5 बजे तक सरकार और सभी दल मिलकर सहमति बनाएं ताकि 5 बजे तक इस विधेयक पर चर्चा शुरू हो सके. इसके बाद उन्होंने कार्यवाही शाम 5 बजे तक के लिए स्थगित कर दी. इससे पहले उन्होंने कहा कि लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत

0: medalist Manu Bhakar, who took the bronze to complete a double podium finish for India. Benchmark domestic equity indices rebounded today and entered 1% higher. We have a report.
1: The Sensex climbed 776 points to close at 76,836, while the Nifty rose 229 points to settle at 23,996. The broader market at the National Stock Exchange also gained in line with the frontline indices. In the forex market, the rupee appreciated by 67 paise to end at 95 rupees and 89 paise against the US dollar. With Ayushi's report, Gaurang Dhawan Lal for Akashwani News.
0: Indian astronomers, along with their international collaborators, have reported the rare discovery of a blue straggler star, or BSS, caught in the act of formation. This has provided direct evidence of how such stars are created. BSS are a peculiar class of stars found in star clusters that appear hotter, brighter, and more massive than their peers. And now, before we end the bulletin, the headlines once again. Public Examinations Amendment Bill introduced in Lok Sabha proposing stricter action in paper leak cases. Both Houses of Parliament witnessed repeated adjournments amid ruckus by the opposition on alleged police action during protests over NEET issue. UP government sets up four-member SIT under IGP to investigate alleged Ram Temple Trust donation embezzlement. Supreme Court directs to include forensic auditor in team. New Delhi summons Ukrainian ambassador lodging strong protest over death of an Indian national in vessel attack. Deep depression over northwest Bay of Bengal triggers widespread torrential rainfall across Odisha. Orange alert for heavy rainfall issued across North India. And in Commonwealth Games, weightlifter Gyaneshwari Yadav clinches silver in women's 53 kilogram category. That's all in the news at 9. Good night.
2: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર.
3: કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો અને માલધારીઓમાં ફેલાઈ ખુશીની લહેર. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પંચાયતી રાજના નવનિયુક્ત પ્રતિનિધિઓ માટે ભુજ ખાતે યોજાઈ વિશેષ તાલીમ શિબિર. અને જિલ્લા ફેર હેઠળ બદલી પામેલા 145 જેટલા શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવેલ ઝડપી કામગીરીના કારણે એક જ દિવસમાં પૂર્ણ કરાઈ સમગ્ર પ્રક્રિયા. રાજ્ય પર સર્જાયેલી 4 જેટલી સક્રિય વરસાદી સિસ્ટમના પ્રભાવથી કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેનાથી ખાસ કરીને ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરાઈ હતી. આ અંગેનો અહેવાલ આપે છે પરેશ મારૂ.
4: ચોમાસાની લાંબી પ્રતીક્ષા બાદ આખરે અષાઢ માસના અંતિમ ચરણમાં કચ્છ પર મેઘરાજા મહેરબાન થયા છે. વીતેલા 2 દિવસ દરમિયાન પડેલા સાર્વત્રિક અને ધીમી ધારના વરસાદથી કચ્છમાં 16% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે, જેના કારણે લાંબા સમયથી ચિંતામાં મુકાયેલા ખેડૂતો અને લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર અત્યાર સુધી કચ્છમાં સામાન્ય રીતે 170 મિલીમીટર વરસાદ પડવો જોઈએ, જેની સામે આ વર્ષે અત્યાર સુધી કુલ 87 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયેલા જિલ્લાઓમાં અગાઉ અગ્રસ્થાને રહેલું કચ્છ હવે 2 દિવસના વરસાદના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ કરતાં સારી સ્થિતિમાં આવ્યું છે. અગાઉ વરસાદની ઘટ 80%થી ઉપર ચાલી રહી હતી, જે ઘટીને હવે 50%ની નીચે પહોંચી છે. છેલ્લા 7 વર્ષમાં આ વર્ષે જુલાઈ માસમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 18.89% જ વરસાદ પડ્યો છે, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 64% વરસાદ વરસી ચૂક્યો હતો. તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છના 10માંથી 8 તાલુકા એવા છે જ્યાં 20%થી ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની સ્થિતિ જોઈએ તો સૌથી વધુ વરસાદ રાપરમાં 290 મિલીમીટર નોંધાયો છે. અન્ય તાલુકાની વાત કરીએ તો ભચાઉમાં 152 મિલીમીટર, ગાંધીધામમાં 88, નખત્રાણામાં 80, ભુજમાં 76, માંડવીમાં 68, અંજારમાં 56, મુંદ્રામાં 56, લખપતમાં 54 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ અબડાસા તાલુકામાં માત્ર 32 મિલીમીટર પડ્યો છે. 2 દિવસ અગાઉ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયાની અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ભુજ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે ચર્ચા કરી તેમના વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. સરહદી વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના

0: ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવાયા હતા. વરસાદી સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા ડી વોટરિંગ, ટ્રી ટ્રીમિંગ, પ્રવાસી સ્થળો બંધ રાખવા અને સંવેદનશીલ સ્થળોએથી નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ કરાઈ હતી. આ ઉપરાંત NDRF, SDRFની ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું. રોડ રિસ્ટોરેશનની કામગીરીની સાથે બંધ થયેલા રસ્તાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નાગરિકોની સલામતી માટે જોખમી કોઝવે, નાળાઓ અને ભરાયેલા પાણીમાં ન ઉતર ખાસ અપીલ કરાઈ હતી. નાગરિકોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભુજ ખાતે રાઉન્ડ ધ ક્લોક જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. તંત્રની આ સક્રિય અને આગોતરી આયોજનબદ્ધ કામગીરીથી કચ્છમાં ભારે વરસાદની સ્થિતિ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવી શકાયું હતું. સમાચાર દર્પણ માટે પરેશ મારૂ, ભુજ.
1: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ત્રિસ્તરીય પંચાયતી રાજના નવનિયુક્ત પ્રતિનિધિઓ માટે ભુજમાં તાલુકા પંચાયત ખાતે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના તાલુકા વિકાસ અધિકારી પીવી ઠક્કરે આ અંગે વધુ માહિતી આપી હતી.
2: આજ રોજ 23 જુલાઈ 2026 ના રોજ તાલુકા પંચાયત ભુજ ખાતે RGS રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત નવનિયુક્ત ચૂંટાયેલા ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓની એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને શશિકુંદ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તેમાં જૂનાગઢથી વધારેલા આપણા જે માસ્ટર ટ્રેનર છે એમના દ્વારા જે નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ છે એમને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત વિવિધ જોગવાઈઓ છે એની વિગતવાર તાલીમ આપવામાં આવી, એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે સરકારશ્રીની હાલની વતન પ્રેમ, પંચવટી, તીર્થગામ, પાવનગામ આવી અઢળક યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓના જે પ્રશ્નો હતા એને સોલ્વ કરવામાં આવ્યા. કહેવાને ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું જે માળખું છે એમાં પંચાયતી રાજ જે કહેવાય કે જેના ઉપર જેના નીતિ નિયમોના આધારે આ ત્રિસ્તરીય પંચાયતી રાજ કામ કરતી હોય છે, તો એ ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત જેટલી જેટલી કલમો છે, અગત્યની કલમો વિશે અને જેટલી જેટલી યોજનાઓ સરકારશ્રીની પંચાયતને લગતી છે એના વિશેની માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી.
1: જિલ્લા ફેર હેઠળ બદલી પામેલા 145 જેટલા શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ઝડપી અને સુવ્યવસ્થિત પૂર્વ તૈયારી કરવામાં આવી હતી, જેના કારણે આ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું. શ્રી પરમારે આ અંગે આ પ્રમાણે જણાવ્યું હતું.
3: કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં બદલી પામેલા અને જે લોકો નિયમ પ્રમાણે છૂટા થવા પાત્ર હતા ત્યાં 50% મેકમ થતું હોય અને રેગ્યુલર શિક્ષકની સામે એ છૂટા થવા પાત્ર થતા હોય એવા 145 જેટલા શિક્ષકો એના આજે આપણે એકદમ પારદર્શક પદ્ધતિથી છૂટા કરવાનો નિર્ણય કરેલો છે. ખાસ કરીને આજે આપણે અહીંગાળી જિલ્લા કક્ષાનો એનો હુકમ જિલ્લા ફેર છૂટા થવાનો, એ જ રીતે તાલુકામાંથી છૂટા થવાનો હુકમ, એની સાથે સર્વિસ બુક LPC અને એ સાથે એનું પગારનું જે પૈસાનું એકાઉન્ટ, એનું જે વહીવટી કર્મયોગીનું જે આપણું પોર્ટલ અને SAS પોર્ટલ, એ તમામે તમામ પોર્ટલ ઉપરથી પણ એની જે ટ્રાન્સફર કરવાની પદ્ધતિ જે છે એ આજે જ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. એટલે આવતીકાલે શાળામાંથી છૂટા થશે, એટલે શાળામાંથી છૂટા થઈ અને સીધા અન્ય જિલ્લામાં જશે, ત્યાર પછી એક પણ કામ માટે એને કચ્છનો ધક્કો પાછો નહીં ખાવો પડે. એટલે ખાસ કરીને પારદર્શક વહીવટ માટે એક આ સરસ મજાનો એક કખતરો અમે કરેલો છે. બીજા તબક્કાના અંદર જે વસ્તી ગણતરીના અંદર જે રોકાયેલા છે એવા શિક્ષક મિત્રો જે હશે એ આપણે માનીય કલેક્ટર સાહેબ અને મામલતદારશ્રીના પ્રમાણપત્રના આધારે એ શિક્ષકોને પણ છૂટા કરવાની કાર્યવાહી કરીશું. અને જે જ્ઞાન સહાયકની સામે જે છૂટા થવા પાત્ર છે એ આપણા 11,000 શિક્ષકોની જાહેરાત આપણે હમણાં આપેલી છે. એ 11,000 શિક્ષકો એ હમણાં થોડા સમયમાં આપણે નિમણૂક કરવા જઈ રહ્યા છીએ, એટલે એ શિક્ષકની સામે આપણે આવા શિક્ષકો જે બાકી રહેતા શિક્ષકોને છૂટા કરવાની

0: કાર્યવાહી કરીશું. ખાસ કરીને આપણે 6-8ના અંદર વાત કરીએ તો 6-8ના અંદર હમણાં જ આપણે 406 જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂક કરેલી છે અને નવા શિક્ષક ન મુકાય ત્યાર સુધી આપણે અંગ્રેજી વિષયના વધારાના એ જ્ઞાન સહાયક પણ આપવા જઈ રહ્યા છીએ. એટલે આ શિક્ષકોને છૂટા કરવાથી કોઈ ઘટ ઉત્પન્ન નહીં થાય, કારણ કે એની એડવાન્સના અંદર અમે એની અવેજીના અંદર જ્ઞાન સહાયક ત્યાં પ્રવેશોત્સવ સમય મૂકી દીધેલા છે. અને જે બાકી રહેતા જે શિક્ષકો જે ખરા એ આપણે જ્ઞાન સહાયક અને રેગ્યુલર શિક્ષકથી ભરતી કરવામાં આવશે. એટલે કચ્છ જિલ્લાના અંદર એક પણ શિક્ષકની ઘટ બાકી નહીં રહે.
1: ત્રેવીસમી જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અંગે વધુ માહિતી આપે છે શીતલ વૈષ્ણવ.
2: રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 23મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 1927માં આ દિવસે ભારતીય પ્રસારણ કંપનીએ મુંબઈ સ્ટેશનથી રેડિયોનું પ્રસારણ શરૂ કર્યું હતું. 23 જુલાઈ 1927ના ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ કંપની અસ્તિત્વમાં આવી અને તે ભારતની પ્રથમ રેડિયો કંપની બની. આ પછી તરત જ ઓલ ઇન્ડિયા રેડિયો ભારતીય પ્રસારણ સેવા AIR તરીકે એપ્રિલ 1930માં અસ્તિત્વમાં આવ્યું. ઓલ ઇન્ડિયા રેડિયો AIR 1956થી સત્તાવાર રીતે આકાશવાણી તરીકે ઓળખાય છે. આકાશવાણી નામ આકાશમાંથી અવાજ અથવા ઘોષણા રાષ્ટ્રીય પ્રસારણકર્તા દ્વારા ઔપચારિક રીતે 1956માં અપનાવવામાં આવ્યું હતું. આ નામ 1938માં રવિન્દ્રનાથ ટાગોરની સમાન નામની કવિતા પરથી લેવામાં આવ્યું હતું. બહુજન હિતાય બહુજન સુખાય સૂત્ર સાથે ઓલ ઇન્ડિયા રેડિયોએ ઘણું આગળ વધ્યું છે. કચ્છમાં રેડિયો પ્રસારણ સરહદના પ્રહરી તરીકે કાયમ ખડું રહ્યું છે. વિસ્તારમાં દેશનો સૌથી મોટો જિલ્લો આકાશવાણી શ્રોતાઓ માટે જાણીતું છે. ભારત પાકિસ્તાન સીમા પરના ગામડાઓ પણ રેડિયો દ્વારા સતત અપડેટ રહે છે. સંવેદનશીલ વિસ્તારમાં રહેતા ગામડાઓના જનપ્રતિનિધિઓ વિશ્વસનીયતા સાથેનું સરકારી પ્રસારણ તરીકે આકાશવાણીને અગ્રતા આપતા હોવાનું જણાવતા હોય છે. સરહદ નજીક હોવાથી સીમાના જવાનો સાથે સંગત કરવાનો મોકો મળે છે. ખરેખર તો છેવાડાના ગામડાઓમાં વસતા દરેક દેશવાસીઓ માટે આકાશવાણી એ સમાચાર મિત્ર બની રહ્યું છે. શહેર કરતા અંતરિયાળ ગામોના રહેવાસીઓ માટે ધ્વનિ પ્રસારણનું એકમાત્ર વિકલ્પ એટલે રેડિયો. આજના મોબાઈલ યુગમાં રેડિયો હજુ પણ વિશ્વસનીયતાનું પ્રતીક ગણાય છે. ખેતી વિશેની માહિતી હોય કે દેશ અથવા રાજકારણ, દરેક મુદ્દાઓની જાણકારી આકાશવાણીના પ્રસારણ માધ્યમો દ્વારા મળે છે. પ્રાસંગિક દ્વારા માહિતી મળે છે તો ફિલ્મી ગીતોના વિવિધ કાર્યક્રમો મનોરંજન પૂરું પાડે છે.
1: શ્રોતા મિત્રો, હવે વીતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ.
3: આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ટપાલ વિભાગ દ્વારા વિદેશમાં વસતા પ્રિયજનો સુધી રાખડી અને ભેટ સુરક્ષિત તથા સમયસર પહોંચાડવા માટે ખાસ રાખડી ઓફર શરૂ કરવામાં આવી. જિલ્લામાં મત્સ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ બોટ અને હોડી ધારક માછીમારો તેમજ મત્સ્ય વેચાણ કરતા વેપારીઓ યોજનાઓનો લાભ લેવા માટે 31 જુલાઈ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. એક્સકેવેશન એટ ધોળાવીરા પ્રોજેક્ટ હેઠળ 3 વર્ષ ચાલશે સંયુક્ત સંશોધન. કચ્છ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે થયા કરાર. ભુજ તાલુકાના એરંડાવલી ગામમાં પશુઓના રોગ નિદાન અને સારવાર માટે કેમ્પ યોજાયો. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરાસ શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો. ભારે વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારની ઇમરજન્સી અથવા મદદની જરૂરિયાત ઊભી થાય તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઇમરજન્સી સેવા નંબર 112 પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું. કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા એક્સટેન્શન સેન્ટરોની શ્રેણીમાં ધોરડો ખાતે નવા સેન્ટરનો પ્રારંભ કરાયો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલની કચ્છ મુલાકાત દરમિયાન જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને સંવર્ધનને કેન્દ્રમાં રાખી શાળાઓ, ગુરુકુળ, કચ્છ યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમોની શ્રેણી યોજાઈ. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઈ. પ્રવાસન સ્થળોને સામુદાયિક સ્વચ્છતા સંકુલ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ. રાપર તાલુકામાં થયેલા સારા વરસાદને કારણે મોટી હમીરપર ગામનું તળાવ છલકાતા ગ્રામજનોએ વજતે ગજતે વધામણા કર્યા. કચ્છી લેવા પટેલ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લાના સરહદી અને અંતર

0: નેત્રસર ગામડાના નાગરિકોને ઘર આંગણે નેત્ર સારવાર ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે કાર્યરત પ્રોજેક્ટ રોશની અંતર્ગત 8,000થી વધુ દર્દીની તપાસ અને 3,300 દર્દીના ઓપરેશન કરાયા. બચાવ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા ખેડૂતોને અલગ અલગ પાકના બીજની કીટ અપાઈ 30 મહિલા લાભાર્થીને કિચન ગાર્ડન કીટ આપવામાં આવી. કચ્છમાં કૃષિ, બાગાયતી, ખાદ્ય પ્રોસેસિંગ અને નિકાસ ક્ષેત્રને વૈશ્વિક ઓળખ આપવા ભુજ તાલુકાના ભારાપર ખાતે બનનારા પ્રસ્તાવિત ફૂડ પાર્ક અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ.
1: અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.

0: This is Akashvani, the news read by Saira Mujtaba. The Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 was introduced today. The bill seeks to amend the Public Examinations Prevention of Unfair Means Act 2024. Minister of State for Personnel, Public Grievances and Pensions, Dr. Jitendra Singh, introduced the bill in the House. However, both the Houses of Parliament witnessed repeated adjournments amid ruckus by the opposition parties on alleged police action during students' protests.
1: કાજુવાન કેમ પાછો આયેલો?
2: હા નહીં કાઈ નહીં.
1: એ લઈ જા લઈ જા લઈ જા, આવી ગાડી આખા ગામમાં નહીં જડે, અસલ મવાનો માલ છે. હાલ બોલ બોલ બોલ બોલ, તારે હું આપું છે?
2: નહીં જવા દો ને, અમસ્તા જ. હું તો
1: લેવી છે કે અમથી ઉડામણી જ કરવી છે?
2: લેવી છે લેવી છે.
1: તાલુ પાડ, આનો ઓછો આપજે, બસ મારી રેકડીમાં જગ્યા થાય.
2: આજે નહીં, ફરી ક્યારેક.
1: એ એ ભાઈ, આ ઓરો આવ્યો કહું.
2: મારું
1: ગામ, આપણે તો સગા થયા, મારું ગામનું કોઈ આવે ને.

0: અરે પણ કિલા ભાઈ, તમે આમ રૂપિયો ન લ્યો, આનો લેવાની ના પાડો તો મારે આમ આ ઘોડાગાડીનું રમકડું કેમ લેવાય?
1: જો મોટા, આપણે ગોતરિયા નીકળ્યા એટલે હવે કુટુંબી કહેવાય. બટુક જેમ તારો ભત્રીજો એમ મારો એ ભત્રીજો ગણાય કે નહીં? હે, અને એને આપવાના રમકડાના ફદિયા મારાથી ન લેવાય.
0: કિલા ભાઈ, આ અજાણ્યા મલકમાં તમે મને જાણીતાથી પોતિકા લાગ્યા.
1: એમ તો વાટ કોની જુએ છો? ઉપાડ પોટલા ના અલમારી ઓરડી અફલાતું ઓરડી જો આપણી. હા,
0: એટલે તમારે ઘેર હું રેવા આવું તમારી ભેળા?
1: હા, તે મારો સગો થઈને કઈ સ્ટેશને થોડું પડે રેવાય. હા, પણ આપણી ઓરડી પર હથું કા કરવા પડશે? આ કિલ્લાના વાંડા વિલાસમાં રાંધનારી કોઈ નથી, અને આ અવસ્થાએ હવે કોઈ આ રોટલા ઘડનારી આવે પણ નહીં.
0: મને રાંધતા તો નથી આવડતું, પણ તમારી કને શીખીશ ને આવડશે એવી મહેનતે કરીશ.
1: હાલ તઈએ, વાટ કોની જોશ? હાલ.
0: તે હે કિલ્લા ભાઈ, આ આવડા મોટા શહેરમાંથી કોક રોટલા ઘડનારી નહીં મળે? આ રાંધવાની પંચાત મટી જાય.
1: ના ભાઈ ના, કિલ્લાને એવી પળોજણ પોસાય નહીં હો. એના કરતા હધુકા સાત થોકે હારા. ને લગન તો લાકડાના લાડુ ખાઈને પસ્તાવો કરવાનો હોય તો ન ખાઈને જ પસ્તાવો કરવો, હું ખોટો? હે, તને પણ જોજો ને, વીસ નોરી વળગશે ને પછી ખબર પડશે ભાઈ. ને રોતમ, પહેલા તો આપણા બટુકને ઘોડાગાડી

0: મોકલવાની વ્યવસ્થા કરીએ.
1: હા, પણ કિલાભાઈ ધંધા રોજગાર હાટુ શું કરીશું?
0: કાંડામાં જોર હોય ને તો કાવડિયા તો રસ્તામાં પડ્યા છે, ઉસડી લઈએ એટલી જ વાર. હુન્નર હાથ એને હરકત છે.
1: અરે કિલાભાઈ, તમે તો સોયમાંથી સોસરવા નીકળી જાઓ એવા પાવરધા છો. મારે તો હજુ ઘણું એ શીખવાનું બાકી છે.
0: મારી ભેગો 6 મહિના કામ કરીશ ને તો હુતિયો થઈ જઈશ. હું કોણ જાણે? હું કિલો કાંક્ષી વાળો ભલ ભલ